નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને એ સાધના કરે.

જેવા એને નારાયણજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારાયણજી હસ્યા ને કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારાયણજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારાયણજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी जिसने गोविंद यो बताए। गुरु ए तो परम आदरणीय अने वंदनीय होय छे। जूना जमानामां राजा महाराजाओ राजगुरुनी सलाह सूचन प्रमाणे राजकाज संभाळता। गुरुनी गादी पण अलग अने सन्मान जळवाय ते रीते राखवामां आवती। आम जो गुरु पोतानी गुरुता जाळवी राखे तो समाज सन्मानी ज अने शिष्यो पण उत्तम पैदा थाय। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભક્તિ સંગીત। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાન આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહાપ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડો મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चित्तं विष्णे भुवनं विष्णम् अतो विलासो यदि ते सुखे स्यात् चित्प्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोइए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. તો કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજીએ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજીએ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી માનું આગમન સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોકા કોક ને માર નાખું રોજ રોજ ત્યારે ખબર આવે
1: ખબર હું
2: એક વાર્તા એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા એટલી બધી ગાળો દીધી એટલી બધી ગાળો દીધી બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ તમારો તમે આવ્યા મારી પાસે મને આટલી બધી વાતો કરી પણ મને ક્ષમા કરજો મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ ને તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ ખબર છે શું કરીએ છીએ બુદ્ધ કે પણ તમે ગાળો દો છો હું લઉં તો ને તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો 10 વર્ષ પહેલા તમારા માં જરૂર હતી પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી હું કોઈની ગાળો લેતો નથી કોઈની પ્રશંસા લેતો નથી તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે આ અત્યારે નાનાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે એનું કારણ જ છે કે બધા એકબીજા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે બીજાથી સંચાલિત થાય છે પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો એનો ગ્રહણ કરો તો જ આવી પ્રતિક્રિયા આવે એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો
0: તો કઈ ન થાય
2: એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કઈ જ એને આંદોલિત કરી શકતો નથી એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર
0: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ
3: મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન। આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
2: જ્ઞાનામૃતમ ગીતામૃતમ, ગીતાનું અમૃત તે જ્ઞાનનું અમૃત છે। આ ગીતાના જ્ઞાનના અમૃતને આસ્વાદ લેતા લેતા આપણે છેલ્લે ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય પૂરો કર્યો હતો। 8મા અધ્યાય સુધી આપણે પહોંચ્યા છીએ। ઘણી

સરળતાથી આપણે ગીતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અને એ પ્રયત્ન કરવામાં કેટલીક બાબતોમાં પૌનઃપુન્યત્વ રિપીટેશન આવતું હોય એવું આપણને ક્યારેક લાગતું પણ હશે. આવું ભગવદ્ ગીતામાં છે પણ ખરા. એકનો એક વિચાર દ્રઢ કરવા માટે જુદી જુદી રીતે જુદા જુદા શબ્દોમાં કે જુદા જુદા ઉદાહરણો સાથે કહેવાયો હોય એવું બને પણ ખરા. એટલે જ્યારે આ સાંભળનારા સાંભળતા હશે ને જો નિયમિત સાંભળતા હશે તો ક્યારેક એમને લાગતું હશે કે આ તો આવી ગયું છે. હા, એ ફરીને ફરી રિપીટ થતું હોય એવું ક્યારેક ક્યારેક બને છે પણ ખરા. એમ છતાં જો ઊંડાણમાં જવા જઈએ તો આગળ જે કહેવાયું છે એના કરતાં થોડું વધારે પ્રતિ પછી પછીના શ્લોકોમાં કહેવાય છે, અને એટલે એની ગહનતા જે છે એ ક્રમે ક્રમે વધતી જાય છે. એક જ સરોવરમાં આપણે ઉતરતા હોઈએ, બે પગથિયા ઉતર્યા અને આપણા પાણીમાં પગ આપણા આવી ગયા, ત્રીજા પગથિયે ઉતરીએ ત્યારે એ જ પાણીમાં પગ છે, ચોથા પગથિયે ઉતરીએ ત્યારે પણ એ જ પાણીમાં પગ છે, પણ ઊંડાણ જે છે એ વધતું જાય છે. આઠમા નવમા દસમા પગથિયે આવીએ અને છેક આપણી છાતી સુધી પાણી આવી જાય તો આપણે એ ગહનતાની અંદર ડૂબવાની તૈયારીમાં છીએ. ગીતામાં આવું થાય છે, વિચાર ધીમે ધીમે ધીમે ધીમે ગહનતા તરફ જાય છે અને એને સમજવા માટે આપણે આપણી બુદ્ધિની ગહનતાને પણ ચકાસવી પડે એવું થાય છે. આઠમા અધ્યાય સુધી આપણે જોયું છે કે કેવી રીતે માણસ પોતે પોતાના કર્મો કરતાં કરતાં પણ સંસારનું જે ચક્ર ચાલ્યા કરે છે એ ચક્રમાંથી પોતાને મુક્ત કરી દે છે. ત્યાં સુધી કહ્યું કે દેવોની ઉપાસના કરતા હોય લોકો, વ્રત નિયમો કરતા હોય લોકો, જુદા જુદા સારા પુણ્યકર્મો કરતા હોય લોકો, યજ્ઞ યાગાદિક કરતા હોય લોકો, અને આ બધાનું કોઈ પરિણામ ના આવે એવું તો ન જ બને ને. એના સારા સારા પરિણામો આવે. દેવોની ઉપાસના કરનાર, દેવોની અર્ચના કરનાર, એને એ દેવની કૃપા પ્રાપ્ત થાય. પણ અહીંયા કહે છે કે એ દેવની કૃપા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને પણ મર્યાદા હોય છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરનારની પુત્રની કામનાઓ પૂરી થાય, પણ એનાથી આયુષ્યની લંબાણ વધે તો કે ના. કારણ કે જે કર્મ કર્યું કે જે દેવની ઉપાસના કરી એ દેવની પોતાની ક્ષમતા અનુસાર એનું ફળ મળે, સારું ફળ મળે, જીવનમાં સરળતા પણ આવે, પણ છતાં અંતિમ લક્ષ્ય ના પ્રાપ્ત થાય. એટલે એકાંતિકતા નથી એનામાં, આત્યંતિકતા પણ નથી એનામાં. સંપૂર્ણપણે દુઃખ નાશ પામશે? શક્ય નથી. ન પણ પામે, પામે ને ફરી નહીં આવે ખાતરી નથી. તો અહીંયા તો એવો માર્ગ આપણે અપનાવવાનો છે કે આ જે સંસાર જે પુનરાવર્તનશીલ છે, જેમાં બધું જ પુનરાવર્તન પામે છે, ઉત્તમ લોકની પ્રાપ્તિ થયા પછી એમ કહેવાય કે ઉત્તમ લોક પણ પુનરાવર્તન પામે છે, અને આ જે પુનરાવર્તન છે, ફરી આવવું ને ફરી જવું, એ સંપૂર્ણ પ્રકારના પુનરાવર્તનથી મુક્ત થવું એટલે ઈશ્વરની સાથે તાદાત્મ્ય કેળવવું, પોતે ઈશ્વર બની જાય. એમ કહેવાય છે કે શિવો ભૂત્વા શિવમ યજેત, એ પોતે એ પરબ્રહ્મ સ્વરૂપ બની જાય પછી એનું આ ચક્ર, સૃષ્ટિ સર્જનનું ચક્ર છે, એ ચક્રમાંથી મુક્તિ મળી જાય. અને મનુષ્યનો અંતિમ હેતુ એ જ હોવો જોઈએ, પણ એ હોતા છતાં જે જીવન મળ્યું છે
એ જીવનની અંદર

જે જીવન આપણને પ્રાપ્ત થયું છે એ જીવનના જે કર્તવ્ય કર્મો છે એ જીવનમાં જે આપણે ચોક્કસપણે કરવાનું છે એ કરતા કરતા એની સાથે અલિપ્તતા કેળવવી, અને જો એમ બને અને મૃત્યુ સમયે જો ઈશ્વર સિવાયનું બીજું કશું જો મનમાં ન હોય, ચિત્તમાં ન હોય, તો પછી આ શરીર છોડીને ફરી બીજું કોઈ શરીર પ્રાપ્ત કરવાનો પ્રશ્ન રહેતો નથી. આ વસ્તુ આપણે 8મા અધ્યાય સુધીમાં જોઈ છે. હવે આપણે 9મા અધ્યાયમાં જઈએ છીએ, અને 9મો અધ્યાય પણ આ જ કર્મની અંદર ચાલે છે. 9મા અધ્યાયને રાજવિદ્યા રાજગુહ્ય યોગ તરીકે ગીતામાં અહીંયા મૂકવામાં સંપાદિત કરવામાં આવ્યો છે. રાજવિદ્યા રાજગુહ્ય યોગ. રાજવિદ્યા એટલે વિદ્યાઓનો રાજા, સર્વશ્રેષ્ઠ વિદ્યા. કે રાજગુહ્ય એટલે ગોપનીય તત્વોની અંદર સૌથી વધારે જે ગોપનીય છે તે રાજવિદ્યા રાજગુહ્ય યોગ એમ કહેવામાં આવ્યું છે. વિદ્યા સામાન્ય રીતે કૌશલો માટે વપરાય છે. જ્ઞાન અને કૌશલ બે જુદી વસ્તુ છે. એટલે વિદ્યાની ઉપાસના કરવી અને જ્ઞાનની ઉપાસના કરવી એ બે સમાંતરપણે ચાલવું જોઈએ એવી આપણી અપેક્ષા હોય છે. એ અનુસંધાને આ આખો અધ્યાય આપણે જોવાનો છે. 9મા અધ્યાયની શરૂઆતમાં જ બિલકુલ આરંભની અંદર કૃષ્ણ કહે છે કે ઇદમ તુતે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે. હું તને હવે જે ગુહ્યતમ જ્ઞાન છે, જે ગોપનીય જ્ઞાન છે, જે બધાની પાસે ના હોય એવું જે જ્ઞાન છે એ હું તને હવે કહું છું. કેવા તને કહું છું? અનસૂયવે. જેની અંદરથી અસૂયા નામની વસ્તુ નાશ પામી છે. કોઈ પણ પ્રકારની અસૂયા, કોઈ પણ પ્રકારની દુર્ભાવના, કોઈ પણ પ્રકારની ખેવના બાકી નહીં રહી નથી એવો શુદ્ધ હૃદય આ 8 અધ્યાય ને સાંભળતા સાંભળતા તારા મનની આ સ્થિતિ તો આવી જ ગઈ છે એની મને ખબર છે. આપણે ત્યાં આ વસ્તુ છે. કેટલીક વખત આપણને એમ કહેવામાં આવે કે આપણે ત્યાં હતું ને પછી કેમ એની પરંપરા ચાલુ ના રહી? તો આપણા ઋષિ મુનિઓની પાસે એક મર્યાદા એ હતી કે એ લોકો એમ કે ગોપનીયમ ગોપનીયમ ગોપનીયમ પ્રયત્નતઃ. જે ખરેખર અધિકારી નથી એને જ્ઞાન અપાય નહીં, નહીં તો એનો દુરુપયોગ થાય. જ્ઞાન કરતાં વિદ્યા માટે આ સાચું છે. અત્યારે વિદ્યાઓ પ્રાપ્ત કરીને સરસ મજાના ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ ખોટી રીતે પણ થઈ રહ્યો છે. જાણકારો છે બધા કોમ્પ્યુટરના, કોમ્પ્યુટર વિજ્ઞાનના બહુ મોટા જાણકારો. એક માણસ આજે પૈસા જમા કરાવે અને બીજા દિવસે એના ખાતામાં હોય જ નહીં, ક્યાંક ઉડી ગયા. આ કંઈ સામાન્ય માણસનું કામ નથી. એ જે કોમ્પ્યુટરના સંચાલનનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે એવો માણસ આ કરે, પોતે પાછો પકડાય જ નહીં. આવો અનુભવ આપણામાંથી ઘણાને હશે કે આપણા અથવા આપણા કોઈક મિત્રના ખાતામાંથી એકદમ લાખ રૂપિયા ઉપડી ગયા રાતો રાત. તો એની જે કળા છે, આ કળા સારા અર્થમાં નથી, આ ખોટી કળા છે, પણ જેમનામાં છે એવા લોકો આ વિદ્યાનો પોતાની રીતે દુરુપયોગ કરે છે. એ અજ્ઞાની નથી, એ ડોબા નથી, એ મૂર્ખા નથી. એ જે તે વિદ્યાના સારા એવા જાણકારો છે અને એનો ઉપયોગ કરીને ખોટા કામો કરે છે. મુંબઈ ઉપરનો આખો હુમલો જે વખતે થયો તે વખતે તે ત્યાંથી દૂરથી સૂચનાઓ આપીને અહીંયા શું થાય છે ને કેમ છે એની પરિસ્થિતિને સંપૂર્ણપણે જાણીને એનું સંચાલન કરવામાં આવતું હતું. સામાન્ય વાત નથી આ. એટલા માટે આપણા જે જ્ઞાનીઓ છે એ કહે છે કે ભાઈ ગમે તેને જ્ઞાન ન અપાય, ગમે તે વ્યક્તિને જ્ઞાન આપીએ તો તે જ્ઞાનનો દુરુપયોગ થાય.

એનું અંતઃકરણ શુદ્ધ થાય તો એને અમુક પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન અપાય, નહીં તો ન અપાય. એટલે કહ્યું કે ગોપનીયમ ગોપનીયમ ગોપનીયમ, ત્રણ વખત પેલો શ્લોક બોલે છે, ગોપનીયમ ગોપનીયમ ગોપનીયમ પ્રયત્નતઃ, પ્રયત્નપૂર્વક પણ અમુક વસ્તુઓ ગોપનીય રાખો, નહીં તો જે ખરેખરો અધિકારી નથી તે એનો દુરુપયોગ કરી શકે. ખોટા માણસના હાથમાં સાચી વસ્તુ જવી જોઈએ નહીં. એટલે અહીંયા કહ્યું કે તને હું કહું છું, પણ તું અત્યાર સુધીમાં કેવો થયો છે? અનસૂયવે, અસૂયાથી મુક્ત થઈ ગયો છે, હૃદય શુદ્ધ થઈ ગયું છે, કશું પણ સ્વીકારવા માટેની તૈયારી એનામાં છે. અને સ્વીકારવાની તૈયારી અને સમજવાની તૈયારી હવે તારી બુદ્ધિમાં છે. એટલે તું તસ્મય તુભ્યમ, તું કે જે અનસૂય થયો છે એને હવે હું આ ગુહ્ય જ્ઞાન કહીશ. ઇદમ તું તે ગુહ્યતમ, જે ગુહ્યતમ છે, ગોપનીયતમ. નાની નાની વસ્તુથી આપણા પાસે પૈસા હોય તો આપણે એને ખિસ્સામાં મૂકીએ, ખિસ્સામાં મૂકતા પહેલા ચામડાના પહેલા પાકીટમાં મૂકીએ, અને પછી ઘરમાં લઈ જઈએ તો તિજોરીમાં મૂકીએ, તિજોરીની અંદર કોઈ ગુપ્તખાનું હોય એની અંદર કોઈ વસ્તુ અગત્યની હોય તેને મૂકી દઈએ. આ બધી ગોપનીયતાઓ જ છે, સંતાડવાની જગ્યાઓ. જેને સંતાડવાનું છે તેને ગોપનીય કહેવાય, તેને ગુહ્ય કહેવાય. જેને જાહેરમાં બતાવવાનું ના હોય તેને ગુહ્ય કહેવાય. ગુહ્યતમ, સૌથી વધુ ગોપનીય જે છે, જે ગમે તેને ન આપી શકાય, ગમે તેને આપીએ તો એનો સદુપયોગ ન થાય, એટલે શુદ્ધ હૃદયવાળાને જ અપાય. તો કહે છે કે ઇદમ તુ તે ગુહ્યતમ પ્રવક્ષ્યામિ અનસૂયવે, તે અનસૂયવે, તું કે જે અત્યારે અસૂયા મુક્ત છે, દોષ મુક્ત તારું હૃદય થયું છે, તારી બુદ્ધિ પવિત્ર થઈ ગઈ છે, અત્યાર સુધીમાં ધોઈ ધપાઈને સાફ કરી નાખી છે, એને હું આજે ગુહ્યતમ છે એ કહીશ, પ્રવક્ષ્યામિ. શું છે એ ગુહ્યતમ? તો કે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, ચોથા અધ્યાયની અંદર પણ આ પહેલો શ્લોક હતો, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન, વિજ્ઞાન સહિતનું જ્ઞાન. એકલું જ્ઞાન એકલું વિજ્ઞાન બંને કામના નથી. આપણે જે તે વખતે પણ જોયું હતું કે વિજ્ઞાન એટલે આપણે કેટલીક વસ્તુઓને અત્યારે વિજ્ઞાન કહીએ છીએ, સાયન્સ ફેકલ્ટી એમ કહીએ છીએ, રસાયણશાસ્ત્ર ને ભૌતિક શાસ્ત્ર ને બાયોલોજી ને મેથમેટિક્સ ને આ બધાને વિજ્ઞાનો કહીએ છીએ, અને એને બેઝિક વિજ્ઞાનો, પાયાના વિજ્ઞાનો કહીએ છીએ. બરોબર છે, બધા શાસ્ત્રો છે, ભાષાને પણ શાસ્ત્ર છે. જે કસોટી ઉપર ખરા ઉતર્યા હોય એવા સિદ્ધાંતોને સ્થાપિત કરે તે શાસ્ત્ર બને. ખાલી કોઈ વસ્તુ કહેવામાં આવે તો એ શાસ્ત્ર ન બને. શાસ્ત્ર બનવા માટે એને લેબોરેટરીની કસોટી ઉપર પસાર થવું પડે. એટલા માટે જેટલા પણ શાસ્ત્રો છે એ બધા વિજ્ઞાનો છે. ચોરીનું શાસ્ત્ર છે, વિજ્ઞાન છે. આપણે ત્યાં તો બધી બહુ જ વિજ્ઞાનો કહેવામાં આવ્યા છે. તો જ્ઞાન એટલે ખાલી કોરું જ્ઞાન નહીં, વિજ્ઞાન સહિતમ, જ્યાં સંશયને પછી સ્થાન જ ના હોય એવું વિજ્ઞાન સહિતનું જ્ઞાન તને કહીશ. અને આ જો એક વખત જાણી લીધું, યજ્ઞાત્વા, જે જાણીને, અથવા તો એક વખત જેને જાણી લીધું, આ જ્ઞાન એક વખત પ્રાપ્ત થઈ ગયું, પછી મોક્ષ્યસે અશુભાત, તું બધી પ્રકારના અશુભોમાંથી મુક્ત થઈ જઈશ, બધી પ્રકારના અશુભોમાંથી, અકલ્યાણકારી તત્વોમાંથી. અને આ અકલ્યાણકારી તત્વ સૌથી મોટું કયું? તો કે આ સંસાર જેની અંદર આપણે છીએ, જે દુઃખમાય છે, એનાથી મોટું અશુભ શું હોય શકે? હોવું આપણું એ જ અશુભ થઈ જાય એવી પરિસ્થિતિ છે.
આપણું હોવું અશુભ

ન થાય એ ત્યારે ન થાય કે જયારે આપણી પાસે જ્ઞાન હોય, બાકી તો હોવા પણ એ જ અશુભ છે. સંસારમાં છીએ, સંસારના ચક્રમાં ફરીએ છીએ અને સંસાર દુઃખમય છે, તો જે દુઃખમય છે તે અશુભ છે. પણ કઈ પણ પરિસ્થિતિ થાય એની અંદર સુખ ને દુઃખની અનુભવ

ज्ञातवा जे ज्ञान मेळवीने तू आ અશુભની અંદરથી મોક્ષી હશે, મુક્ત થઈ જઈશ એવું જ્ઞાન હવે હું તને કહું છું. હવે હું તારી સામે આ જ્ઞાનની વાત કરું છું. અને એના માટે એણે આપણે પહેલા કહ્યું ને એ શબ્દો વાપર્યા છે. કયા શબ્દો વાપર્યા છે? રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ. આ વિજ્ઞાન સહિતનું જ્ઞાન ઇદમ ઇદમ આગળના શ્લોકમાં કહ્યું ને એનું અનુસંધાન અહીં આવી ગયું. ઇદમ આ વિજ્ઞાન સહિતનું જે જ્ઞાન છે તે જેના માટે શબ્દ વાપર્યો રાજવિદ્યા રાજગુહ્ય. વિદ્યાઓમાં રાજા, વિદ્યાઓમાં મોટામાં મોટી વિદ્યા, વિદ્યાઓમાં શ્રેષ્ઠતમ વિદ્યા, અને વિદ્યાઓની અંદર અને એ રાજા હોય એટલું પૂરતું નથી, એ દુનિયાની બધી ગોપનીય બાબતો છે, બધી જે ગુહ્ય બાબતો છે એની રાજા. ગોપનીયમાં ગોપનીય, વિદ્યાઓમાં વિદ્યા, વિદ્યાઓની વિદ્યા રાજ વિદ્યા, ગોપનીય નો રાજા, ગોપનીય ની ગોપનીય એવી વિદ્યા એ રાજગુહ્ય. તો આ રાજવિદ્યા અને રાજગુહ્ય એ સ્વયં પવિત્રમ, એ સ્વયં પવિત્ર છે. એના માટે પવિત્રતાની જરૂર નથી. તીર્થોદકમ ચ વનિષ્ઠ અન્યત શુદ્ધિ અર્હત, અને અન્યત બહારથી શુદ્ધિ લાવવાની રહે નહીં, સ્વયં પવિત્ર છે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઉત્તમમ, જે પવિત્ર છે અને જે સર્વોત્તમ છે. પવિત્રમ ઇદમ ઉત્તમમ, ઇદમ તો આવી ગયું, ઇદમ ઇદમ જ્ઞાનમ, ઇદમ જ્ઞાનમ ઇતિ વિજ્ઞાન સહિતમ ઇદમ જ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું આ જ્ઞાન જે છે જેને હવે આપણે રાજવિદ્યા કે રાજગુહ્ય તરીકે ઓળખીએ, જે અત્યાર સુધી ગોપનીય છે અને હજુ પણ તારા સિવાય બધાના માટે ગોપનીય છે, એવું ગુહ્યતમ શાસ્ત્ર, એવું ગુહ્યતમ જ્ઞાન, એવું સર્વથી વધુ ગોપનીય એવી વિદ્યા એ હું તને કહું છું, એ સ્વયં સિદ્ધ પવિત્ર છે, એ સ્વયં સિદ્ધ સર્વોત્તમ છે. કારણ કે પ્રત્યક્ષ અવગમમ, પ્રત્યક્ષાવગમમ, જેનું ફળ પ્રત્યક્ષ સીધું અનુભવી શકાય એવું છે, જે પ્રત્યક્ષ આમ તરતા જ આપણને મળે એ ખબર પડે. પ્રત્યક્ષાવગમમ, કેટલીક વસ્તુઓ મળે ને ખબર ના પડે. પ્રત્યક્ષાવગમમ, સરસ શબ્દો બધા વિશેષણો વાપર્યા છે. ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ, સુસુખમ સુંદર સુખ આપનાર, સુસુખમ અને કર્તુમ એટલે એને સિદ્ધ કરવા માટે, એને પ્રાપ્ત કરવા માટે બહુ પ્રયત્ન ન કરવા પડે એવું અવ્યયમ. અને જે અવ્યય છે, જે અવિનાશી છે, જે જે નિરંતર છે, જે સતત છે, જે સનાતન છે, એવું ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન હવે હું તને કહેવાનો છું. પૂરેપૂરી શ્રદ્ધા રાખીને સાંભળજે, એમાં અશ્રદ્ધા નહીં ચાલે, એમાં સંશયો નહીં ચાલે. આગળ પણ કહ્યું છે કે સંશય આત્મા વિનશ્યતી. આ વિનાશથી વિપરીત માર્ગ ઉપર આપણે આવ્યા છીએ, તો હવે તું આ રાજવિદ્યા રાજગુહ્ય એને તું હવે સાંભળ, હું જને તને કહું છું. અશ્રદ્ધાના પુરુષઃ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય માં નિવર્તંતે મૃત્યુ સંસાર વર્તમની, મૃત્યુ સંસાર વર્તમની. મૃત્યુ સંસાર

વર્તમ, વર્તમ એટલે માર્ગ. સંસારનો જે માર્ગ છે, સંસરણનો જે માર્ગ છે, એની અંદર મૃત્યુ આવે છે. મૃત્યુ જન્મ, મૃત્યુ જન્મ, મૃત્યુ જન્મ, આ ચક્ર ચાલ્યા કરે છે. એ જ સંસાર છે. આ સંસારની અંદર તમે મૃત્યુ સંસાર વર્તમની નિવર્તનતે આવીને પડે છે માણસ. આ જે ચક્કર છે, એ ચક્કરમાં તમે ફસાયેલા ને ફસાયેલા રહો, એમાંથી બહાર નીકળવાનો માર્ગ જ ના મળે. સારા કર્મો કરીને સારા ફળ ભોગવવા પણ આવવું તો પડે સંસારમાં જ. સંસારથી બહાર નીકળી જવા માટે તો ઈશ્વરની સાથે સીધો સંબંધ આપણે કેળવવો પડે. અપ્રાપ્ય માં, માં અપ્રાપ્ય, મને નહીં પામીને, માં અપ્રાપ્ય મને, મને એટલે ઈશ્વરને, પરમેશ્વરને, પરમ તત્વને, પરમ ચૈતન્યને, આ બધા શબ્દો આપણે કયા છે આગળ. મને ન પ્રાપ્ત કરીને, મને ન મેળવીને, ઘણા લોકો છે, ઘણી સાધના કરી હોય પણ મને પ્રાપ્ત કર્યો ના હોય, એ કેવા છે? અશ્રદ્ધાનાઃ પુરુષાઃ ધર્મસ્યાસ્ય, અસ્ય ધર્મસ્ય અશ્રદ્ધાનાઃ. આજે ધર્મ્ય જ્ઞાન તને કહેવાનું છું, તેની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા ન રાખનારા, અશ્રદ્ધાના, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન સંયત તત્પરેન્દ્રિય, શ્રદ્ધાવાન, એમાં જેને શ્રદ્ધા ન રાખી એ મને પ્રાપ્ત કરી શકે નહીં. બીજું બધું જે પ્રાપ્ત કરવાનું હોય કરે, પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે નહીં. અશ્રદ્ધાના, શ્રદ્ધા ન રાખનારા, એમને શ્રદ્ધા પેદા જ ના થાય. શ્રદ્ધાના પહેલા શરણાગતિ જરૂરી હોય છે, સંપૂર્ણપણે મળી જવું જરૂરી હોય છે, હૃદય શુદ્ધ થઈ જવું જરૂરી હોય છે. અશુદ્ધ દર્પણની અંદર શુદ્ધ પ્રતિબિંબ ન પડે. તો અશ્રદ્ધાના જે લોકો પૂરેપૂરી શ્રદ્ધા થી આ જ્ઞાનને પામતા નથી એવા કેટલાય લોકો, હે પરંતપ, હે અર્જુન, આવા કેટલાય લોકો અશ્રદ્ધાને કારણે મને ઈશ્વરને પ્રાપ્ત કરતા નથી, અને એ પ્રાપ્ત ન થવાને કારણે એમનો જન્મ મરણનો ફેરો ચાલુ રહેશે. મૃત્યુ સંસાર વર્તમની, મૃત્યુ અને સંસાર એનો જે માર્ગ છે, ગોળ ગોળ ફર્યા જ કરે છે, એમાંથી એ લોકો મુક્ત થતા નથી, કારણ કે એમને એ પ્રકારની શ્રદ્ધા નથી. તો મહત્વની વાત આ થઈ કે શ્રદ્ધાપૂર્વક આ રાજવિદ્યા, આ રાજગુહ્ય જે જ્ઞાન હવે હું તને આપવાનું છું, તે તારે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું છે, મનને સ્વચ્છ કરીને સાંભળવાનું છે, મન અને બુદ્ધિ અને ચિત્તને બીજા વિષયોમાંથી ખેંચી લઈને સાંભળવાનું છે, અને એ રીતે જો તું એને પામીશ તો મને પામીશ. આખરે પામવાનું છે તે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે, બીજું બધું પ્રાપ્ત કરવાનું છે જ નહીં. અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે થઈને નિર્લેપ બનવું જરૂરી હોય છે. આ બાબતમાં શ્રદ્ધા રાખવી પડે. આ બાબતમાં જો શ્રદ્ધા હોય તો પછી બાકીનું બધું સિદ્ધ થાય, એ અગત્યની વસ્તુ છે. એટલે રાજવિદ્યા, રાજગુહ્ય યોગ આપણને એમ કહે છે કે જે જ્ઞાન છે, સાચું જ્ઞાન છે, એ ગુહ્ય છે. એ માત્ર કેટલીક વિદ્યાઓ, કેટલાક કર્મો, કેટલાક એની અંદર મર્યાદિત નથી. એને સમજવા માટેની માણસની પોતાની તૈયારીઓ જોઈએ. તૈયારીઓ જોઈએ એટલે એનું અધિકારીપણું પ્રાપ્ત કરવું પડે, ગમે તેને ન કહેવાય અને ગમે તેને કહેવામાં આવે તો સમજણ પડે નહીં, કાચો પારો છે ના પચે. એના માટે યોગ્યતા કેળવવી પડે. અર્જુને કેળવી છે, અર્જુન એનો અધિકાર.

0: છે એટલે અર્જુનને એ જ્ઞાન પ્રાપ્ત થશે, પણ જેને એ જ્ઞાન નથી થવાનું એવા લોકો અશ્રદ્ધાના, એવા લોકો શ્રદ્ધા વિના આ માત્ર સાંભળતા જ હોય તો એ આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ શકતા નથી. તો આપણે જે લોકો આ સાંભળી રહ્યા છીએ એમણે પણ આ માટે આપણા ચિત્તને, આપણા મનને, આપણી બુદ્ધિને તૈયાર કરવી પડે, અને એ તૈયાર કરીએ તો હવે પછી જે આપણને કૃષ્ણ કહેવાના છે એને સાચી રીતે અને સાચા અર્થમાં સમજી શકીએ. અત્યારે આપણે 9મા અધ્યાયનો 3જો શ્લોક પૂરો કર્યો છે, હવે 4થા અધ્યાયથી આપણે આગળ વધવાનું છે. તો ભગવાનના સર્વવ્યાપી એવા સ્વરૂપનું હવે વર્ણન થવાનું છે, તો એને આપણે સમજવા માટે આપણી જાતને તૈયાર કરીએ. હવે પછી આપણે મળશું ત્યારે 4થા શ્લોકથી, 9મા અધ્યાયના 4થા શ્લોકથી શરૂઆત કરીશું. ત્યાં સુધી આપણે એક નાનકડો અલ્પવિરામ લઈએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો.
1: પ્રવાસી
2: શબ્દ કેવો છે ને, આજકાલ વરસાદની મોસમ છે એટલે પ્રવાસીઓ તમને ઠેર ઠેર જોવા મળશે. જ્યાં ઝરણા જોવા મળશે, જ્યાં વરસાદનો માહોલ, જ્યાં હિલ સ્ટેશન જોવા મળશે, ત્યાં પ્રવાસીઓની ભીડભાડ પણ જોવા મળશે. આ સોંગ મારી આજની વાત પર તદ્દન સૂટ થતું હતું એટલે મેં વિચાર્યું ચાલો સ્ટાર્ટિંગ આ સોંગથી કરી લઈએ. કેમ કે આજે આપણે પ્રવાસ, સફર અને મોસમ જે ચાલી રહી છે વરસાદની, એની પર થોડી ઘણી વાતો કરવાના છીએ. સાથે સાથે પર્યાવરણની પણ વાતો કરીશું. પરંતુ હા, આ બોરિંગ લેક્ચર ટાઈપ તમને નહીં લાગે, કેમ કે હું જે વાત કરવાની છું એ ક્યાંક ને ક્યાંક તમને મને અસર જરૂર કરશે. શરૂઆત કરીએ એ પહેલાં ચાલો એક સરસ મજાનું સોંગ સાંભળી લઈએ. ઓન્લી ઓન રેડિયો પાલંપુર 90.4 FM પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમને એવું લાગતું હશે કે આજે આરજે અંજલિ સફરની વાતોની સાથે સાથે જાણે કે ટકોર કરતી હોય એવું લાગે છે. એકચ્યુઅલી ટકોર કરવા જેવી છે. જ્યારે વરસાદી માહોલ થાય, વરસાદની સિઝન આવે, ત્યારે આપણે બધા જ, હું તો પાલનપુર, પાલનપુરની નજીકના ગામો, આખું બનાસકાંઠા ફરવા નીકળવું પડતું હોય છે. આપણી નજીકની જગ્યાઓ હાથીદરા છે, બાલારામ છે, વિશ્વેશ્વર છે, યા તો જેસોર સાઈડ કેદારનાથ મંદિર જ્યાં તમે જતા હોય છે, ઘણી બધી જગ્યા છે, ધારમાતા છે. પરંતુ એ જગ્યાઓએ જઈને આપણે શું કરીએ છીએ? આપણે કેમ એ વસ્તુઓને ફોલો નથી કરતા જે ત્યાં લખેલી છે? પ્લાસ્ટિકનો કચરો અહીંયા નાખવો નહીં, એ જ જગ્યા ઉપર તમને વધારે પ્લાસ્ટિક જોવા મળશે. અહીંયા ગંદકી કરવી નહીં, એ જ જગ્યા ઉપર તમને વધારે ગંદકી જોવા મળશે. મને એવો પ્રશ્ન થાય છે કે કેમ માનસિકતા આ બદલાતી નથી? જે વસ્તુ નથી કરવાની એ જગ્યા ઉપર એ વસ્તુઓ કેમ જોવા મળે છે? નાનપણથી જે વાત આપણે શીખતા આવ્યા છીએ એ મોટા થઈને કેમ ભૂલી જઈએ છીએ, એ પ્રશ્ન થાય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો.

0: વિશાળી જગ વિસ્તારી નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. આ વાક્ય જ્યારે લખાયું હશે ત્યારે કવિના મનમાં શું વિચાર આવ્યો હશે? કવિ ક્યાં ફરતા હશે? એ સાહિત્યકાર કઈ જગ્યાએ હશે જ્યારે એમને આ વિચાર આવ્યો અને એમને પોતાની ડાયરીમાં કે પેનથી કંડાર્યો હશે? મને એવું લાગે છે કે એમને પણ કોઈ એવી જગ્યા મળી હશે જેમને પક્ષીઓને પશુઓને ખિલખિલાહટ ફરતા રમતા કોઈ જંગલમાં જોયા હશે, સાથે સાથે માનવોને પણ જોયા હશે જે એમની સાથે જ હળી મળીને રહે છે. વખત એ જૂનો હશે જ્યારે આ વાક્ય લખાયું હશે, પરંતુ જ્યારે હવે હું આ વાક્ય સાંભળું છું યા ક્યારે વિચારું છું આવી જગ્યાઓએ જઈને, ત્યારે મને અલગ જ દ્રશ્ય ઉપજી આવે છે. દ્રશ્ય જ્યાં કુદરત અને પર્યાવરણની સાથે સાથે પ્લાસ્ટિકનો ઢગલો જોવા મળે છે, ક્યાંક વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકની પ્લેટો જોવા મળે છે, ચમચીઓ જોવા મળે છે, જ્યાં એવું લાગે છે કે પર્યાવરણને માણવા અને એને નિહાળવા લોકો તો ઘણા બધા આવે છે, પરંતુ એને સાચવવા માટેની દ્રષ્ટિ ઘરે ભૂલીને આવે છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કહેવાય છે પ્લાસ્ટિકનું નિકાલ ઘણો હાર્ડ છે, મતલબ અઘરો છે. પ્લાસ્ટિક એ પર્યાવરણને નુકસાન કરે છે. અને આ વાક્ય આપણે નાનપણથી સ્કૂલમાંથી ભણતા આવ્યા છીએ. દરેકને ખબર છે નાનપણમાં ભણવામાં આવતું, છતાં આપણે એને યુઝ કરીએ છીએ કેમ કે એ આપણી રોજબરોજની વસ્તુઓમાં, ચીજોમાં એનો ઉપયોગ થાય છે. કદાચ એના વગર આપણે બજારમાં વસ્તુઓ લેવા જઈએ તો આપણને ન મળે. પરંતુ જ્યારે એ જ પ્લાસ્ટિક આપણે ખુદ એવી જગ્યાઓએ જઈને ફેંકીને આવે છે જ્યાંથી એનો નિકાલ ઘણા વર્ષો સુધી નથી થતો, હું વાત કરી રહી છું આપણા જ બનાસકાંઠા વિસ્તારની અમુક સારી એવી વરસાદી માહોલમાં નિહાળવા જેવી જગ્યાઓ વિશે. મેં જ્યારે એ જગ્યાઓની વિઝિટ કરી ત્યારે મને ત્યાં ઢગલો પ્લાસ્ટિક જોવા મળ્યો, સાથે સાથે એક બાજુ ઝરણા વહેતા હોય, નદી જોવા મળતી હોય, તળાવ, એ લોકો ખુશખુશાલ એન્જોય કરતા હોય એ વાતાવરણને, ત્યાં જ નજીકમાં ખાડા હોય ત્યાં ખાડામાં પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે, બિસ્કિટના પ્લાસ્ટિક રેપર જોવા મળે, વેફરના પ્લાસ્ટિક રેપર જોવા મળે. પ્રશ્ન એ થતો હોય છે કે જ્યારે જે વસ્તુ આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ કે પ્લાસ્ટિકથી પર્યાવરણને ઘણો નુકસાન છે, એ વસ્તુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે ભૂલી કેમ જઈએ છીએ? સરકાર આટલું બધું સમજાવતી હોય છે કે પર્યાવરણને બચાવો, વૃક્ષોને બચાવો, પાણી બચાવો, છતાં આપણે કેમ એને ઇગ્નોર કરીએ છીએ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

થોડા સમય પહેલાં હું રિક્ષામાં રેડિયો આવતી હતી. વરસાદનો સમય હતો અને ગોળાઈ સાઈડ થોડે દૂર સિટી લાઈટથી ગોળાઈ સુધીનો રસ્તો છે, ત્યાં થોડો ટ્રાફિક થયો તો મારી રિક્ષા ઊભી રહી. બાજુના રોડ પર સામેથી એક ભાઈ ચાલતા ચાલતા આવતા હતા. એમના હાથમાં નાની એક પડીકી હતી. એમને એમાંથી એ વસ્તુ ખાધી. એ પડીકીને બહુ આરામથી વાળી, બહુ નાના પીસમાં એને જ્યાં સુધી વળે ત્યાં સુધી વાળી. મને એમ થતું હતું કે એ હવે

0: આ પડીકીને ફેંકી દેશે, પરંતુ એમને મારા વિચારથી તદ્દન જુદું જ કાર્ય કર્યું. એમને એ પડીકીને, એ પ્લાસ્ટિકની પડીકીને એમને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. એ જે પણ વસ્તુ જે ખાઈ રહ્યા હતા એ સારી હતી ખરાબ હતી એ મને નથી ખબર, એમના શરીર માટે સારી હતી કે નહીં, પરંતુ હા, એમને એ પડીકી રસ્તામાં ન ફેંકતા એમને પર્યાવરણ માટે બહુ સારું એવું કામ કર્યું. એમની માટે મને રિસ્પેક્ટ ઉપજી આવી. કેટલા લોકો હશે જે વિચારતા હશે કે આટલા નાના રેપરથી શું થશે, આટલા નાના કાગળિયાથી શું થશે, થોડી પર્યાવરણને નુકસાન કરવાનું છે. પરંતુ આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં કરોડો લોકો રહે છે, આપણે એકલા નથી. એ કરોડો લોકો જો આવી માનસિકતા રાખશે કે આટલા નાના રેપરથી શું થવાનું, તો તમે વિચારો કે બોલી રહ્યા છે એ કરોડો લોકો બોલી રહ્યા છે આટલા નાના રેપરથી શું થવાનું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરોની વાત તો ચલો છોડો, કેમ કે શહેરોમાં સફાઈ સદંતર થયા કરતી હોય છે, પરંતુ જ્યારે તમે કોઈ બીજી જગ્યાએ ફરવા જાઓ છો, ફરવા લાયક સ્થળો સુધી પહોંચી જાઓ છો, ત્યાં જઈને જ્યારે તમે એ ગંદકી કરો છો, ત્યાં જઈને જ્યારે તમે પ્લાસ્ટિક ફેંકી આવો છો, ત્યાંથી કોણ ઉપાડવાનું? હવે તો જંગલો છે, આપણો બનાસકાંઠામાં કેટલા જંગલો છે, કેટલા ફોરેસ્ટ વિસ્તારો છે, જ્યાં તમે કદાચ વિધાઉટ પરમિશન પણ ઘૂસી ગયા હો, ઝરણા જોવા માટે, નદીઓ જોવા માટે, જ્યાં પરમિશન નથી ત્યાં. તો ત્યાં તમે જો એ પ્લાસ્ટિકના કચરા ફેંકીને આવો છો, ત્યાંથી એ પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં કેટલા વર્ષો લાગશે? કોઈની નજર પડશે, અને પડશે તો શું એ સફાઈ થશે? વિચાર તમારે કરવાનો છે અને મારે કરવાનો.

0: કે આપણે આપણા બનાસકાંઠાના જંગલો વિસ્તારોમાં જ્યાં ડુંગરો છે, નદીઓ છે, ઝરણા છે, ત્યાં એ વાતાવરણ એવું ને એવું રાખો. એની સલામતી એ આપણી ફરજ છે. એઝ અ આરજી એ મારી જવાબદારી છે કે જો મેં મારી આંખે કોઈ એવું કાર્ય થતું જોયું છે જે ન થવું જોઈએ, તો હું એની ટકોર કરું. હું એ વાત તમારા સુધી પહોંચાડું કે કદાચ મને જે સાંભળે છે એમાંથી એક બે વ્યક્તિઓ જો આવનાર સમયમાં કોઈ સારી એવી જગ્યાએ ફરવા જવાના હોય તો અવશ્ય પર્યાવરણની સંભાળ રાખે, એની કાળજી કરે, અને જે પ્લાસ્ટિકનો સામાન લઈને ગયા છે એ સાથે રિટર્ન પરત લાવે અને એનો યોગ્ય નિકાલ કરે. હું આરજે અંજલિ ફરીથી મળીશ તમને ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. વરસાદની મોસમ છે તો એન્જોય કરો, પરંતુ પર્યાવરણને બચાવજો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીજીની લખેલા પંક્તિઓ બહુ સ્પર્શ કરે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. કોઈ ગાઈડ કે કોઈ પણ લોકલ જે જાણકાર માણસ છે એને સાથે લઈને નહીં, પરંતુ એકલા જ કોઈ પ્રવાસી નીકળી પડીએ. કોઈ નવી જગ્યાઓની ગલીઓ મારે જાતે શોધવી હતી, એ ત્યાં જાતે ફરવું હતું, એ સ્ટોરીઝ, એ વાર્તાઓ, એ લોકોને મળીને એમની વાતો જાણવી હતી, યા તો એ જંગલ ને પહાડને ખુદ મારે જાતે જઈને શોધવા હતા. એટલે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી. પરંતુ આજનો એવો માહોલ થઈ ગયો છે કે તમે ગાઈડ વગર કે કોઈ લોકલ જાણકાર વગર કોઈ જગ્યાએ પહોંચ

0: પહોંચી વળો તો કદાચ તમે ખોવાઈ જાઓ. એમેઝોનના જંગલોની વાત લઈ લો. આપણે વાત કરી રહ્યા છીએ આજના આ સરસ મજાના ટોપિકની, પ્રવાસી સફર અને આજનું મોસમ જે વરસાદનો છે. ઘણા બધા લોકો આવી રીતે પ્રવાસ પર નીકળી પડતા હોય છે અને પ્રવાસ પર નીકળતા પહેલાં એ ઘણી બધી જાણકારીઓ પણ પ્રાપ્ત કરી લેતા હોય છે કે આ જગ્યા અહીંયા આવી છે, અહીંયાથી આટલી દૂર આવી છે. એટલે હવે પહેલાંની જેમ એવું રહ્યું નથી કે કોઈ આમ જ નીકળી પડે અને જાતે જ એ સફરને ખેડે અને એ રસ્તાઓને ખોદે અને શોધે, પરંતુ હવે પહેલાંથી જ ગૂગલ મેપ જડી જાય છે, કોઈ જાણકાર મળી જાય છે, કોઈ ગાઈડ મળી જાય છે અને એ જગ્યાએ પહોંચી જવાય છે. પરંતુ એ જગ્યાએ પહોંચીને આપણે શું કરીએ છીએ? વાત હું આગળ વધારીશ, પરંતુ નાનકડા બ્રેક પછી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિ સાથે રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: વાઘ અને યાત્રી. એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી.
2: ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે. દેખાડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું.
1: એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી.
2: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
3: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે.
1: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
3: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
2: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
3: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
2: અરે નહીં નહીં, આ હમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
1: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
3: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું.
1: પણ જેવો એ પાણીમાં ઉતર્યો થોડી જ વારમાં,
3: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો.
1: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
3: હે ભગવાન, કેટલો મૂરખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો.
0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
4: એકતામાં શક્તિ છે. એકવાર પારેવાનું ટોળું અનાજની શોધમાં પોતાના ઘરથી ખૂબ દૂર ઉડી ગયું. જલ્દી જ તેઓ થાકેલા અને ભૂખ્યા થઈ ગયા અને તેમને થોભી જવાની ઈચ્છા થઈ.

પારેવાના રાજાએ તેમને ઊંઘતું રહેવા માટે દબાણ કરતા કહ્યું, ચાલો ચાલો નાનકાઓ, મને ખાતરી છે કે હજી થોડુંક જ આગળ ઉડ્યા પછી આપણને અનાજ મળશે. અને તેઓ ઉડતા રહ્યા. જલ્દી જ નીચે જંગલમાં તેમને અનાજના કણ વેરાયેલા મળ્યા. તેઓ નીચે ઉતર્યા અને અનાજની મિજવાની કરી. અચાનક એક ઝાડ તેમની ઉપર પડી અને તેઓ તેમાં ફસાઈ ગયા. પારેવાઓને હવે શું કરવું તેની સમજ ન પડી. ભયભીત થઈ તેઓ પોતાના પંખ ફફડાવવા લાગ્યા. શિકારી હવે પોતાનો શિકાર લઈ જવા પાસે આવી રહ્યો હતો. પારેવાના રાજાએ કહ્યું, મારી પાસે એક યુક્તિ છે. આપણે બધાએ સાથે મળીને એક કામ કરવું પડશે. આપણે બધા ઝાડ ઉચકી એક સાથે ઉપર ઉડીશું. હવે યાદ રાખજો કે એકતા એ આપણી એકમાત્ર આશા છે. પારેવાઓએ રાજાના કહ્યા પ્રમાણે કર્યું. હર એકે ઝાડનો એક ભાગ પોતાની ચાંચ વડે ઉપાડ્યો અને પોતાની બધી તાકાત લગાવી પંખ ફફડાવ્યા અને હવામાં ઉપર ઉડ્યા. શિકારીને આંચકો લાગ્યો. થોડીક વાર સુધી એમની પાછળ દોડ્યો, પણ જલ્દી જ તેઓ હવામાં ખૂબ ઊંચા ચડી ગયા હતા. એ ત્યાં ઊભો રહી અચરજથી પોતાની ઝાડને હવામાં ઉડતી જોતો રહ્યો. જંગલથી સારો એવો અંતર કાપી લીધા પછી પારેવાના રાજાએ કહ્યું, આપણી અડધી ચિંતા મટી ગઈ. હવે આપણે ઉડીને ઉંદરોના રાજ્યમાં જશું. મારો મિત્ર ઉંદરોનો રાજા ચોક્કસ આપણી મદદ કરશે. બધા પારેવા ઉડીને ઉંદરોના રાજ્યમાં પહોંચ્યા. જ્યારે ઉંદરોએ પંખોના ફફડાટનું અવાજ સાંભળ્યું ત્યારે એમને લાગ્યું કે બાજ પક્ષીઓ તેમને ખાવા આવી રહ્યા છે. બધા ઉંદર પોતાના નાનકડા દરમાં છુપાઈ ગયા. તેમના રાજાએ પોતાના મિત્રને હાક મારી, હું છું પારેવાનો રાજા. મારી પ્રજાને હું સંકટમાં છીએ. શું તું કૃપા કરી બહાર આવી અમારી મદદ કરીશ? આ સાંભળી ઉંદરનો રાજા ધસીને બહાર આવ્યો. પોતાના મિત્રને આવી દશામાં જોઈ એ દુઃખી થયો. એણે કહ્યું, મને એકલાને તમને મુક્ત કરવા ખૂબ સમય લાગશે. હું તમારી મદદ કરવા મારી પ્રજાને બોલાવું છું. બધા ઉંદર કામે લાગી ગયા. પોતાના ઝીણા દાંતો વડે તેમણે ઝાડ કાતરી દીધી. ધીરેથી તેમણે આખી ઝાડમાં કાણા પાડી દીધા. કૃતજ્ઞ પારેવા એક પછી એક બહાર આવતા ગયા અને પોતાની થાકેલી પાંખોને લંબાવી. પોતાને મુક્ત કરવા બદલ બધા પારેવાઓએ ઉંદરોના રાજાનો અને તેની પ્રજાનો આભાર માન્યો. તેઓએ પોતાના રાજાનો પણ ખૂબ આભાર માન્યો અને કહ્યું, એ વાત તદ્દન સાચી છે કે એકતામાં શક્તિ છે.

0: मौर्य कालीन पाटलिपुत्र, अभी आपने सुना ये कार्यक्रम और श्रोताओं इसी कार्यक्रम के साथ अब हम अपने कार्यक्रम को विराम देने की आज्ञा चाहेंगे, तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: વાઘ અને યાત્રી। એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો, ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી।
5: ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે। દેખાડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું।
4: એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો।

0: ત્યારે તેની નજર યાત્રી પર પડી.
1: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
2: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે?
0: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
2: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
1: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
2: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
1: અરે નહીં નહીં, આ હમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
0: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
2: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું.
0: પણ જેવો એ પાણીમાં ઉતર્યો, થોડી જ વારમાં,
2: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો.
0: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
2: હે ભગવાન, કેટલો મૂર્ખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો.
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
4: એકતામાં શક્તિ છે. એક વાર પારેવાનું ટોળું અનાજની શોધમાં પોતાના ઘરથી ખૂબ દૂર ઉડી ગયું. જલ્દી જ તેઓ થાકેલા અને ભૂખ્યા થઈ ગયા અને તેમને થોભી જવાની ઈચ્છા થઈ. પારેવાના રાજાએ તેમને ઊંચું રહેવા માટે દબાણ કરતા કહ્યું, ચાલો ચાલો નાનકાઓ, મને ખાતરી છે કે હજી થોડુંક જ આગળ ઉડ્યા પછી આપણને અનાજ મળશે. અને તેઓ ઉડતા રહ્યા. જલ્દી જ નીચે જંગલમાં તેમને અનાજના કણ વેરાયેલા મળ્યા. તેઓ નીચે ઉતર્યા અને અનાજની મિજવાની કરી. અચાનક એક ઝાડ તેમની ઉપર પડી અને તેઓ તેમાં ફસાઈ ગયા. પારેવાઓને હવે શું કરવું તેની સમજ ન પડી. ભયભીત થઈ તેઓ પોતાના પંખ ફફડાવા લાગ્યા. શિકારી હવે પોતાનો શિકાર લઈ જવા પાસે આવી રહ્યો હતો. પારેવાના રાજાએ કહ્યું, મારી પાસે એક યુક્તિ છે, આપણે બધાએ સાથે મળીને એક કામ કરવું પડશે. આપણે બધા ઝાડ ઉચકી એક સાથે ઉપર ઉડીશું. હવે યાદ રાખજો કે એકતા એ આપણી એકમાત્ર આશા છે. પારેવાઓએ રાજાના કહ્યા પ્રમાણે કર્યું. હર એકે ઝાડનો એક ભાગ પોતાની ચાંચ વડે ઉપાડ્યો અને પોતાની બધી તાકાત લગાવી પંખ ફફડાવ્યા અને હવામાં ઉપર ઉડ્યા. શિકારીને આંચકો લાગ્યો. થોડીક વાર સુધી એ એમની પાછળ દોડ્યો, પણ જલ્દી જ તેઓ હવામાં ખૂબ ઊંચા ચડી ગયા હતા. એ ત્યાં ઊભો રહી અચરજથી પોતાની ઝાડને હવામાં ઉડતી જોતો રહ્યો. જંગલથી સારો એવો અંતર કાપી લીધા પછી પારેવાના રાજાએ કહ્યું, આપણી અડધી ચિંતા મટી ગઈ, હવે આપણે ઉડીને ઉંદરોના રાજ્યમાં જશું.

મારો મિત્ર ઉંદરોનો રાજા ચોક્કસ આપણી મદદ કરશે. બધા પારેવા ઉડી ને ઉંદરોના રાજ્યમાં પહોંચ્યા. જ્યારે ઉંદરોએ પંખોના ફફડાટનું અવાજ સાંભળ્યું ત્યારે એમને લાગ્યું કે બાજ પક્ષીઓ તેમને ખાવા આવી રહ્યા છે. બધા ઉંદર પોતાના નાનકડા દરમાં છુપાઈ ગયા. તેમના રાજાએ પોતાના મિત્રને હાથ મારી, હું છું પારેવાનો રાજા, મારી પ્રજાને હું સંકટમાં છીએ, શું તું કૃપા કરી બહાર આવી અમારી મદદ કરીશ? આ સાંભળી ઉંદરનો રાજા ધસીને બહાર આવ્યો. પોતાના મિત્રને આવી દશામાં જોઈ એ દુઃખી થયો. એણે કહ્યું, મને એકલાને તમને મુક્ત કરવા ખૂબ સમય લાગશે, હું તમારી મદદ કરવા મારી પ્રજાને બોલાવું છું. બધા ઉંદર કામે લાગી ગયા. પોતાના જીવના દાંતો વડે તેમણે ઝાડ કાતરી દીધી. ધીરેથી તેમણે આખી ઝાડમાં કાણા પાડી દીધા. કૃતજ્ઞ પારેવા એક પછી એક બહાર આવતા ગયા અને પોતાની થાકેલી પાંખોને લંબાવી. પોતાને મુક્ત કરવા બદલ બધા પારેવાઓએ ઉંદરોના રાજાનો અને તેની પ્રજાનો આભાર માન્યો. તેઓએ પોતાના રાજાનો પણ ખૂબ આભાર માન્યો અને કહ્યું, એ વાત તદ્દન સાચી છે કે એકતામાં શક્તિ છે.

0: દૂર જંગલમાં નદી કાંઠે બોરના ઝાડ પર એક વાંદરું રહેતું હતું. બોર તો ખૂબ જ રસેલા અને સ્વાદિષ્ટ હતા. આખો દિવસ વાંદરું મોષ્ટી એ ઝાડ પર બેસીને બોર ખાતું હતું. એ નદી કાંઠે એક મગર પોતાની પત્ની સાથે રહેતો હતો. એક દિવસ મગર જમીન પર આમ તેમ પડેલા બોર ખાઈ રહ્યો હતો.
1: હે મિત્ર, આ બોર તો ઘણા સ્વાદિષ્ટ અને રસીલા છે. શું તું મારી પત્ની માટે થોડાક તોડીને આપી શકીશ? હા, જરૂર જરૂર, હું જરૂર આપીશ. આલે,
0: વાંદરાએ થોડાક બોર તોડીને મગરને આપ્યા. પછી મગરે જઈને એ બોર પોતાની પત્નીને આપ્યા.
2: અરે વાહ, આ તો બહુ સ્વાદિષ્ટ છે. બહુ જ. મેં તો મારી જિંદગીમાં આટલા સ્વાદિષ્ટ અને રસીલા ફળો ક્યારેય નહીં ખાધા.
1: આથી રોજ હું તારે માટે આવા જ બોર લઈને આવીશ.
0: થોડા જ દિવસોમાં વાંદરું અને મગર સારા મિત્રો બની ગયા. દિવસો આમ જ વીતતા ગયા અને એક દિવસ
2: રોજે રોજે એ જ ફળો ખાઈને હું કંટાળી ગઈ છું. આ બોર જો આટલા સ્વાદિષ્ટ છે તો આ ફળોને રોજ ખાવા વાળા પેલા વાંદરાનું કાજુ કેટલું સ્વાદિષ્ટ હશે. મને વાંદરાનું કાજુ જોઈએ, હમણાં જ લાવી આપો.
1: શું શું કહે છે તું? એ મારો મિત્ર છે, તું પોતાનો વિચાર બદલી નાખ.
2: નહીં, જો તું વાંદરાનું કાજુ નહીં આપે તો હું તને છોડીને જતી રહીશ.
0: આ સાંભળીને મગર વિચારમાં પડી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. મગર વિચારવા લાગ્યો કે વાંદરાને પોતાના ઘરે શી રીતે લઈ આવે. અચાનક તેને એક તુક્કો સૂજ્યો.
1: મિત્ર, આજે તારે મારા ઘરે ભોજન માટે આવવાનું છે. અરે વાહ, સાંભળીને બહુ આનંદ થયો, ચાલ હું આવું છું.
0: મગરે વાંદરાને પોતાની પીઠ પર બેસાડ્યો અને એ તરવા લાગ્યો. નદીમાં થોડે દૂર ગયા પછી,
1: મિત્ર મને માફ કર, મારી પત્નીએ ખાવા માટે તારું કાળજું માંગ્યું છે, તેથી હું તને ત્યાં લઈ જઈ રહ્યો છું. અરે આ તો ખોટો ફસાયો, કંઈ પણ કરીને મારે અહીંથી નીકળવું જોઈએ. હે ભગવાન, મદદ કરો. અરે મિત્ર, તે આ વાત મને પહેલા કેમ ન કહી? હું તો મારું કાળજું ઝાડ પર મૂકી રાખું છું. ચાલ નદી કાંઠે જઈએ, હું તને કાળજું આપી દઉં. ઠીક છે.
0: નદી કાંઠે પહોંચતા જ વાંદરાએ એક લાંબો કૂદકો લગાવીને એકદમ ઉપર પહોંચી ગયો.
1: કેમ, મને મારવાની યોજના બનાવતો હતો? અરે મૂરખ, અરે પોતાનું કાળજું બહાર કાઢીને કોઈ જીવતું રહી શકે? ચાલ જા અહીંયાથી અને પોતાની પત્નીને કહી દેજે કે મારું કાળજું ખાવું એટલું સહેલું નથી.
0: સાર, બુદ્ધિમાની અને સાવધાની

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 1.

9999688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9599968888 9599968688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

બાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી. ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા.

જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. એસીની વયે ધ્રુજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે મને, તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તી શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુજતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમ્યા જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારકું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળ લાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉશેર જુદા હોત, તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ, કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત, પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ, પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસા લોક નથી હાલતો, એટલે તારી ખેત જાણે કેડે હું પૈસા માગતા રહેલો. લોક હુસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઊંચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર, હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણીવાર આકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા, તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું હવે.
મારું દૂસતું રુદ્યું તને

જેમ કરીને દાખવો, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી, હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય, આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી, તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે, તું બોલજે, નાજે પ્રાણીયા આગ આવે, થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે, જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો, કોઈ જોતું નહોતું, એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા, ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું, તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા કશી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું, તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા, ક્યાંથી આવ્યું છે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું તું? મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો, બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડો વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તે દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઊભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે, તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને? તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું, એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત હસવાઈ રહે, બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને

કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવું આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉશ્કીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન, મારા ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું અઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાં રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂન નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાઈ જ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈ જો ભાઈ. રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધો જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો પાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો, લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં, ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા બે દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી, ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સેર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત.

એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ચ્યાંયથી ના મળે ત્યારે માણેક કકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેટ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભઈ. પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી? તારી સમજણમાં એ આવી જશે. આપણી તો નાતરિયા નાત. હું 40ની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કેત હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ભૂલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાં કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું તાણે આ તો મગતરા જેવડું ગામ.

ભૈયો તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ? ઘટફણમાં જે બેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના, તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહી એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર ન જ સદતું ને આપણ બેને ઉભા રે ના બને. ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તો મારે તો આ લગડા તળેની લક્ષ્મીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાત સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેવ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે કે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો. દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું આલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો આલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા શું? શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે.

બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. છેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડૉક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર પ્રકાશભાઈ. હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી, પણ મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દ્રષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે તો એ બંને અલગ કઈ રીતે પડે છે ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કહેતા હોઈએ છીએ, તો જે માછીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ અથવા તો છીછરા પાણીમાં કે કિનારા ઉપર ઉભા રહીને માછલીની જારનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોય છે. જ્યારે તમે પૂછ્યું કે ભાઈ માછીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાર કે ક્લેમ કે ઓસ્ટર એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં એનો આપણે જે ઉછેર કરતા હોઈએ છીએ એને આપણે મત્સ્યપાલન કહેતા હોય છે.
0: અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી બેન, તો ખરેખર મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ તો એક્વાકલ્ચરને જુદી જુદી પદ્ધતિથી વર્ગીકૃત કરી શકાય. એક તો પાણીની ખારાશના આધારે આપણે વર્ગીકૃત કરીએ તો એક તો મીઠા પાણીનું મત્સ્યપાલન છે, જેની અંદર મીઠું પાણી એટલે વધુમાં વધુ કદાચ એમાં ખારાશ હોય તો 0.5 PPT જેટલું હોઈ શકે, પણ 0.5 PPTથી જે ઓછી ખારાશ હોય એવા પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને એટલે કે કોઈ જરાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાનનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે

0: એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતાં ઓછી અને મીઠા પાણી કરતાં વધારે હોય. એટલે જનરલી આપણે એને 0.5 PPT થી લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને આપણે પાંજરા પદ્ધતિથી મોટા તળાવ તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી બીજી એવી માછલી છે, સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તળાવ તો બનાવી નથી શકતા, પણ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પપ્પેનો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરીકલ્ચર કહીએ છીએ, દરિયાનું ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જાપાનમાં તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે, એવી સીવીડનું પણ કલ્ચર આપણે દરિયામાં કરી શકીએ છીએ. તદુપરાંત એવા ઘણી બધી ચીપલાની જાતો છે, એ પણ આપણે દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ. તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહી કે સામાન્ય તળાવ બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફિશ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ કે જેની અંદર આપણે કે મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય. એની અંદર સારા ખોરાક પણ હોય છે, પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે. એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો સઘન મત્સ્યપાલન કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ કહેવાય, કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો એઆઈનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્યપાલન
1: કહી શકાય. કરી શકાય કેટલું ડિટેલમાં તમે સરસ માહિતી આપી. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્યપાલન થકી આર્થિક ઉપાર્જન. સાહેબે ત્રણ વસ્તુ ખાસ આપણને કીધી, મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્યપાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
0: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે. ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું અને હવે સરકાર શ્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો, આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50% વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્યપાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે. તો એનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભાંભરું પાણી છે. અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તળાવો, આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તળાવો ઉપલબ્ધ છે. અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તળાવો બનાવે છે, ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તળાવો બનાવે છે, તો આ બધા તળાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તળાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકારની જલજ વનસ્પતિ થઈ જતી હોય છે અને આવા તળાવો ખડાયેલા તળાવો થઈ જતા હોય છે. પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્યપાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેને વાત કરી તો મીઠા પાણીના મત્સ્યપાલનમાં વાત કરું તો ઇન્ડિયન મેજર કાપ જે કટલા, રોહું, મ્રિગલ આ ત્રણ જે ભારતીય માછલીઓ મેજર કાપની જે માછલીઓ છે એનું મોટાભાગે કલ્ચર થાય છે. અને ટોટલ ભારતના જે ઉત્પાદન છે એમાં 89% જે મીઠા પાણીની માછલી પેદા થાય છે આપણી ઇન્ડિયન મેજર કાપ છે. તદુપરાંત ચાઇનીઝ કાપ પણ છે, સિલ્વર કાપ છે, કોમન કાપ છે, તેમજ

0: ગ્રાસ કાપ, જે મેં કીધું કે ઘામ તરાવવા માટે મિત્રો જો ઘ્રાસ કાપને અંદર નાખવામાં આવે કટલા રૂમ રીગલના સાથે, તો આપણે ઘામ તરાવો પણ ચોખ્ખા રહેશે અને જે તરાવની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે. તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે, એટલે આ રીતે ઘામ તરાવોનો પણ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ તો મને ખાતરી છે કે એની અંદર અમે લોકો નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તરાવો હતા કે જેને અમે સજીવન કર્યા, ગામના ગ્રુપો બનાવ્યા, મંડળો બનાવ્યા યુવાનોના, અને એમને તાલીમ આપીને એવા ગામ તરાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે. એમાં માછલી પણ પેદા 6-7 ટન 2 હેક્ટરમાંથી કરતા હોય છે, અને નાના તરાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તરાવ, 1 હેક્ટરનું તરાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ, અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ. એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરીએ અને સાથે સાથે મત્સ્યપાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા, ઘણી વખત એમ કહે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા, તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે, લોકો એક પૌષ્ટિક આહાર તરીકેની એક માંગ છે વિશ્વની અંદર, ભારતમાં પણ એક ઘરગથ્થુ ડિમાન્ડ ઊભી થઈ છે. તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક, ફિશ સમોસા, ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે અને આર્ટના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે.
1: તો ડૉક્ટર સાહેબ, હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી, કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ?
0: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે. એમ માછલીને પણ સારું બિયારણ, સુધારેલી જાતોનું બિયારણ એ પણ જરૂરી છે. એટલે પહેલાં તો હેચરી હોય અને હેચરીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યરલિંગ બનાવીએ, એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે. અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યરલિંગ એ આપણા ગ્રો આઉટ પોન્ડ, એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રો આઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે. એટલે આના બે તબક્કા છે, એક મત્સ્ય બીજ ઉછેર તબક્કો અને બીજું આપણો ગ્રો આઉટ પોન્ડનો તૈયાર તબક્કો કે જેની અંદર માર્કેટેબલ સાઇઝની આપણે માછલી તૈયાર કરી શકીએ.
1: બરાબર છે. અને જેમ પણ આપણા સાહેબ એમ કીધું ગ્રો આઉટ પોન્ડની જે વાત કરી કે જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ, કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો, તો એના વિશે થોડીક માહિતી આપશો?
0: કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં 3 જાતો છે, એક છે આપણી કટલા છે, બીજી છે રોહુ છે, ત્રીજી છે મ્રિગલ છે. જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે, ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે, અને જે વાત કરી હતી મેં ઘાસ કાર્પ, જે તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે. ઘાસ કાપની વાત કરું બેન તો ઘાસ કાપ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે. એટલે તળાવની અંદર તમારું ઘણી વખત તો ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણા તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય, તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષે પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે કટલારો મ્રિગલ છે એ ઝૂપ્લેંગટોન એટલે કે પ્રાણીજન્ય પ્લવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોગતા હોય છે. સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લવકો જે કે ઝૂપ્લેંગટોન એનો ખોરાક ફાયટોપ્લેંગટોન હોય એટલે માઇક્રો આલ્ગી હોય છે. તો આ માઇક્રો આલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે. એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મ્રિગલનો આપણે કરવામાં આવે, સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે, ઘાસ કાર્પ છે, કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4-5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે. સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ, એટલે મેક્રોબેકિયમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના એના પણ કરી શકીએ છીએ. સાથે સાથે આ જ તરાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તરાવમાં પંગસિયસ અને તિલાપિયાને જો કરશું તો જે પંગસિયસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે, એને પૂરક આહાર જોઈએ છે તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તરાવની ફળદ્રુપતા વધશે અને એની અંદર જે કટલા રોહ મ્રિગલને મેં કાર્પ માછલીઓ કીધી એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ, નાઇટ્રોજન જોઈએ, કાર્બન જોઈએ, એ માછલીની અગાર

0: કરીને, ફંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે, એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન, હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે, ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન, એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે. એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી આપણે સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારું પૌષ્ટિક આહાર પણ લોકોને પીરસી શકીએ.
1: બરાબર છે. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતા પહેલા સાહેબે જે માહિતી આપી ને, એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દે છે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતા પહેલા તળાવને જો તૈયાર કરવું હોય તો સાહેબ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
0: બહુ સરસ વાત કરી બેન તમે, કે એ બહુ જરૂરી છે. કારણ કે એવું નથી કે ભાઈ આપણે માછલી તળાવમાં માછલીના બિયારણ રાખીને માછલી 2 કિલોની થઈ જાય, એવું નથી હોતું મિત્રો. આમાં પણ ખેતીવાડી કે અન્ય જે આપણી ખેતીમાં કે બીજા ઉછેરમાં જે કે વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે એ પણ જરૂરી છે. એટલે આમાં પાણીની ગુણવત્તા પણ બહુ જરૂરી છે. એટલે જ્યારે તળાવ તૈયાર કરવાનું હોય એમાં 2 રીતે હોય છે, કે જો તમારા એક પાક લઈ લીધું, તમારું તળાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી આપણે પાણી કાઢી શકીએ એવું છે, તો એને પહેલાં પાક લીધા પછી તળાવને સૂકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તળાવના તળિયે સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે, જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના, એનું ઓક્સિડેશન થશે અને તળાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તળાવને ખાલી કરી ન શકતા, ગામ તળાવ હોય કે જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તળાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત એવું હોય છે કે કેનાલનું પાણી લેતા હોય, એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય, તો વીડ ફિશ જેને આપણે કહીએ પરચુરણ માછલીઓ, એ પણ અંદર આવી જતી હોય છે. સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે. તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ. સાથે સાથે એમાં ઘણી વખત આલ્ગી અથવા તો વનસ્પતિ એ પણ પુષ્કળ હોય, એને પણ આપણે દૂર કરવી જોઈએ. પછી એના પછી ચૂનાનો સંસ્કાર કરવો જોઈએ. આજે તળાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો જળચર પ્રાણીઓ છે 7.5થી લઈને 8.1ની પીએચમાં સારામાં સારો એનો વિકાસ થતો હોય છે. એટલે આપણે એનો ચૂનાનો છંટકાવ પણ કરવો જોઈએ. બીજું તમે વાત કરી પોષક તત્વોની, તો જમીનની સુધારણા, એટલે કે જમીન જો સારી હશે તો પાણીની ગુણવત્તા સારી હશે. એટલે એની અંદર કેવા પ્રકારના કાર્બન કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે, એ પ્રમાણે આપણે એની અંદર ખાતરો પણ નાખવાના થતા હોય છે. કુદરતી ખાતર જે આપણે છાણિયું ખાતર છે એ પણ નાખવાનું થાય છે. એટલે એ પણ એક તબક્કો છે. એટલે જ્યારે માછલીનું બિયારણ આપણે કરતા હોય છે, નાખતા હોય છે, એ પહેલાં તળાવને આપણે વ્યવસ્થિત રીતે આ રીતે દરેક તબક્કામાં ધ્યાન રાખીને તળાવને તૈયાર કરવાનું હોય છે. અને જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવું પાણી, જ્યારે ફળદ્રુપ પાણી તૈયાર થશે, ત્યારબાદ આપણે મત્સ્ય બીજનું સંગ્રહ કરવાનો.
1: બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ, જે અમારા માછીમારો છે એમને પ્રશ્ન એવો થતો હોય કે ઘણી વખત જલીય વનસ્પતિ પણ નીચે હોય છે, શું એ નુકસાન કરે અથવા તો એને દૂર કરવાના અમે કયા પગલાં લઈ શકીએ?
0: હા, બહુ સરસ ક્વેશ્ચન. જલીય વનસ્પતિ બહુ મોટું નુકસાન કરે છે. આમ તો જલીય વનસ્પતિ એટલા માટે થઈ જાય છે કે એમાં માછલી નથી. શરૂઆત પર જો પહેલી વખત તમારો ક્રોપ કરવાનો હોય ત્યારે ગામ તળાવ પણ તમે જોતા હશો તો બહુ ખડાયેલા હોય છે. તો આવી જે જલીય વનસ્પતિમાં સપાટી ઉપર તરતી વનસ્પતિ પણ હોય છે, જેવી રીતે અઝોલા, લેમના એ પ્રકારની છે, તો એને આપણે જો દૂર કરવી હોય તો મિકેનિકલ પદ્ધતિ છે કે આપણે એક વાંસનો મોટો વાંસ લઈ બે બાજુ દોરડું બાંધીએ અને આપણે ઢસડીને બહાર કાઢીએ તો પણ આ બધી નીકળી જતી હોય છે, નેટિંગથી પણ નીકળી જતી હોય છે. ઘણા આપણા ખુરપી કે હૂક હોય છે કે દાંતરડું હોય છે, એનાથી પણ એના ડાળખા કાપીને દૂર કરી શકાય. ઘણી વખતે વીડ કટર આવે છે, એવા મશીન આવે છે, એક પ્રકારનું એવું કટર હોય, ધારદાર કટર હોય છે, મશીનથી ચાલતું, એમાં બોટ સાથે લઈને પણ આપણે વધારે જો વનસ્પતિ હોય તો દૂર કરી શકીએ. બીજું રાસાયણિક પદ્ધતિ પણ છે, જેવી રીતે 2,4-D છે, એનો પણ આપણે છંટકાવ કરીને આપણે કરી શકીએ છીએ. ગ્લાયફોસેટ છે, એનો પણ સિમેજાઇન છે, એટલે એને પણ કેટલી વનસ્પતિ છે એના પ્રમાણમાં આપણે રાખીને આપણે 4-10 કિલોગ્રામ આ કેમિકલનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. પણ જેનું પ્રમાણ છે એ તળાવની અંદર વનસ્પતિનું પ્રમાણ કેટલું છે એના આધારે આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ્યારે આપણે આ કેમિકલ નાખવાનો થાય ત્યારે જનરલી એને આપણે 2 કિલોથી લઈને વધુમાં વધુ 10 કિલો પ્રતિ હેક્ટરે આપણે નાખી શકતા હોય છે. એટલે એના પહેલાં તો મેકેનિકલ પદ્ધતિ વાપરવાની, પછી રાસાયણિક પદ્ધતિ વાપરવાની.

0: મેં તમને કીધું કે જૈવિક કંટ્રોલ, તો માછલી ખુદ આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે. એવી ઘાસ કાપ પણ જો આપણે નાખીએ તો આપણી વનસ્પતિ ઘણી બધી કંટ્રોલ થઈ શકે છે, એટલે આ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ.
1: બરાબર. પણ ડૉક્ટર સાહેબ, હવે તમે જેમ માછલી ઉછેર વિશે વાત કરી રહ્યા છો, અને માછીમારોને પણ હું કહી દઉં કે ઘણી વખત સાહેબ એવું થતું હોય કે અન્ય શિકારી માછલીઓ અંદર હોય, કેટલાક ડૉક્ટર અને નિષ્ણાંત એવું કહે છે કે આ અન્ય શિકારી માછલીઓને દૂર કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કેમ દૂર કરવી જોઈએ, અને જો દૂર કરવી જ જોઈએ એટલી જરૂરી હોય તો કઈ રીતે દૂર કરી શકાય?
0: આમ તો શિકારી માછલી કે પરચુરણ માછલી, કે ઘણી માછલીઓ જે પરચુરણ હોય છે કે જે શિકાર નથી કરતી, પણ એક તો આપણું મત્સ્ય પાલન મેઇન ટાર્ગેટ છે, આપણી જે નક્કી કરેલી જાતની માછલીને મોટી કરવી છે. આપણે આપણે બીજી માછલીને મોટી નથી કરવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આપણે જે બિયારણ નાખતા હોઈએ, એ બિયારણમાં સાથે જો આ બધી પરચુરણ માછલીઓ હોય તો પહેલાં તો જગ્યા રોકે.
1: અચ્છા.
0: બીજું ખોરાકની અંદર હરીફાઈ કરે. ચલો ખોરાકની અંદર હરીફાઈ કરતી તો ખોરાક આપણે આપી દઈએ, એનો વાંધો નથી, પણ ઓક્સિજન જે તળાવમાં પાણીમાં ઓગરેલો ઓક્સિજન છે એમાં પણ કોમ્પિટિશન થશે. એટલે આપણો જે જે ડિઝાયર માછલી છે જેને આપણે ઉછેરવી છે, એ માછલી માટે પણ ઓક્સિજન ઓછો પડશે, ખોરાક પણ એ ખાઈ જશે, એટલે આપણે ખોરાકનો ખર્ચો થશે. સાથે સાથે માછલી માટે એનો ખોરાકની જગ્યા અને એનું એક્સક્રીટા, એનું ફિકલ મેટર બધું એ તળાવની અંદર છોડે છે, એટલે એમોનિયા પણ માછલી છોડતી હોય તો એ એમોનિયા પણ છોડશે ને પાણી ગંદુ કરશે, સાથે સાથે પોતાની ફિકલ મેટર છોડશે ને પાણીને ગંદુ કરશે. એ રીતે આ માછલી ખોરાકમાં પણ હેરીફાઈ કરે છે, જગ્યા પણ રોકે છે અને પાણીનું પણ ગંદુ કરે છે. એટલા માટે બેન આપણે આ માછલીઓને 100% કાઢવી જોઈએ. એટલે આવી બધી પરચુરણ માછલીઓ પણ કાઢવી જોઈએ, અને ઘણી શિકારી માછલી હોય છે, જેવી રીતે ફ્રેશ વોટર શાર્ક છે, સિંગી છે, કેટફિશ છે, મરેલ છે, આ માછલીઓ પણ વહેલા પ્રજનન કરતી હોય છે. એટલે આપણી માછલી જ્યારે આપણી કાર્પ માછલીઓ નાખવાની હોય એ પહેલાં મોટું બિયારણ થઈ ગયું, એટલે આપણે નાના બચ્ચાને ખાઈ જાય. એટલે એટલા માટે આપણું જે કહેવાય ને કે સર્વાઈવલ, જીવંત દર સારો મળે અને આપણી માછલી જે ડિઝાયર માછલી છે એનો સારામાં સારો ઉછેર થાય, એટલા માટે આપણે પરચુરણ માછલીઓ મિત્રો કાઢવી જ જોઈએ, અને ત્યારબાદ જ આપણે આપણી જે માછલીને જે ઉછેરવાની છે એના યોગ્ય સાઈઝના બિયારણ.
1: આમ તો સાહેબ એવું કહી શકાય કે તમારી પાસે એટલું બધું સરસ જ્ઞાન છે કે એમ થાય કે હજી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, પરંતુ સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા જે દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, એ પહેલાં મારે તમારી પાસેથી જો ધારો કે મત્સ્ય ઉદ્યોગને લઈને કોઈ સંદેશો લેવો હોય તો હું લઈ શકું સાહેબ? એક સંદેશો આપશો?
0: મારો એક જ સંદેશો છે મિત્રો, કે જેવી રીતે આપણો પડોશી દેશ જેમ ચાઇના એટલો બધો એગ્રેશન સાથે, એમ હમણાં તમે જોતા છો કે ટકલામેકન ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર મિત્રો એને રણની અંદર ખારું પાણી, એટલું બધું ખારું પાણી, એટલી બધી આલ્કલિનિટી હતી, એવા પાણીને એને પોતાની ટેકનોલોજી વાપરીને એમાં એ પાણીને તૈયાર કર્યું અને એની અંદર 1000 ટન એટલે કે 30,000 મેટ્રિક ટન જેટલી માછલી પેદા કરી, ઝીંગા પેદા કર્યા, એવા ટકલામેકન ડેઝર્ટમાં જો એ લોકો કરી શકતા હોય તો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર આપણો એટલો બધો વેટલેન્ડ વિસ્તાર છે કે જેની અંદર યુવાનોએ ખરેખર અવેલેબલ ટેકનોલોજી, જેટલી ટેકનોલોજી છે એનો એકદમ જાગૃત થઈને એકદમ એગ્રેશન સાથે આપણે કલ્ચર પણ કરવું પડશે, સાથે સાથે આપણું ડોમેસ્ટિક માર્કેટ વધે, પર કેપિટા કન્ઝપ્શન વધે, એટલા માટે આપણે જે વેલ્યુ એડિશનની મેં વાત કરી એ પણ મિત્રો કરવું પડશે. એટલે હું એટલું કહી શકું મિત્રો મારા અનુભવથી કે મત્સ્ય ઉદ્યોગની અંદર, મત્સ્ય પાલનની અંદર ખૂબ જ ડિમાન્ડ છે, અને આ ફિલ્ડની અંદર બ્લુ ઇકોનોમિક જે કહીએ એનો માટેનો એક ઉત્તમમાં ઉત્તમ ઝરિયો છે. એટલે મિત્રો, યુવાન મિત્રોએ તો આની અંદર ખાસ ઝંપલાવવાની જરૂર છે, જે દેશની આર્થિક સદ્ધરતાને એકદમ પરિપૂર્ણ કરશે અને જે રોજગારીના પ્રશ્નો છે એ પણ આપણા સોલ્વ થશે.
1: જી સાહેબ, અને ખરેખર તમે જે સરસ સુંદર મજાનો સંદેશો આપ્યો તે બદલ તમારો આભાર. આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા અને અમારા માછીમાં

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। આજના એપિસોડમાં તમારું સ્વાગત છે। લાસ્ટ એપિસોડમાં આપણે સાંભળેલું કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર આ ભારતની મોટી નદીઓ છે। તે મને ખબર છે, તે નદીઓ ક્યાંથી નીકળે છે તે ખબર હોવા છતાં ક્યાં જઈને કેટલે દૂર સાગરને મળે છે તે વિશે હું અજ્ઞાત છું। આમ ભારતની મોટી લાંબી નદીઓના મારા લિસ્ટમાં આ ત્રણ સિવાયની એક નદીનું નામ આજે ઉમેરાયું, નર્મદા। વધુ એકવાર તેને જોઉં એ પહેલાં તો જીભ વળાંક વળી ગઈ। આના આગળનો એપિસોડ આજે આપણે સાંભળીશું। પહાડી શહેરની ગલીઓમાં જીભ અંદર સુધી લઈ જવાય તેટલી જગ્યા જ નથી। હું મારો સામાન લેવા ગયો ત્યાં ગુપ્તાજીએ મને રોક્યો અને ડ્રાઈવરને કહ્યું, લગે હાથ ભીજવા દે કોઈ કે સાથ મેં। અમે ખાલી હાથે આગળ ચાલ્યા। પાંચેક મિનિટમાં એક ડેલી બંધ મકાન આવ્યું। મુખ્ય દરવાજામાંની નાની ડેલી ખોલી, નમીને અમે અંદર ગયા। અંદર ચોગાન વિશાળ હતું। ચોગાનની બીજે છેડે આ ડેલીની બરાબર સામે લાંબી પડસાળ પર હાર બંધ ઓરડાવાળું ભવ્ય મકાન, ચોકની વચ્ચે તુલસી ક્યારો, ડાબા હાથના ખૂણે ગમાણમાં ત્રણેક ગાય વાછરડા, પડસાળમાં ગાદી તકિયાવાળો ઝૂલો, છેક સામેના ભાગે નાહવા ધોવાની રૂમો, ઘરમાંથી આરતીની ઘંટડીઓનો અવાજ સંભળાયો। અમે ચોક વચ્ચે આવ્યા ત્યાં બાથરૂમ તરફની તાંબાની ઝારી ભરીને એક રાજસ્થાની પાઘડી પહેરેલો માણસ આવ્યો અને પડસાળના પગથી ઊભો રહ્યો। ગુપ્તાજી ત્યાં ઊભા રહ્યા અને હાથ પગ ધોવામાં પડ્યા। હું સીધો જ પગથિયા ચડવા માંડ્યો। પ્રભુ, ગુપ્તાજીએ મને રોકતા કહ્યું, હાથ મું ધોલે બાદ અંદર ચલે, માકો પસંદ નહીં આવેગા। આ શબ્દો સાંભળતા જ મારા મનમાં ક્ષણિક વિદ્રોહ જાગીને સમી ગયો। ગુપ્તાજીએ માત્ર સ્વચ્છતાના આગ્રહવશ હાથ પગ ધોઈને આગળ જવા કહ્યું હોત તો મને આનંદ થાત, પણ 50-55 વર્ષના ગુપ્તાજી સ્વતંત્ર રીતે વર્તી પણ શકતા નથી તે મારું મન સહ્યું શક્યું નહીં। મને ગુપ્તાજીના મા ઉપર પણ ક્રોધ ઉપજ્યો કે આ સ્ત્રી પોતે વૃદ્ધ થઈ હશે છતાં પોતાના સંતાનોને સ્વતંત્ર થવા દેતી નથી। વળી જે માતાનો ગુપ્તાજી પર આટલો પ્રભાવ છે તે પોતે તો પુત્ર સામે આવ્યા પણ નહીં। તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ગુપ્તાજી ઘરમાં ગયા. હું હિંચકે બેઠો, છાપા વાંચ્યા. થોડી વારે માણસ આવીને ચા મૂકી ગયો. તે પી રહ્યું ત્યાં ગુપ્તાજી આવ્યા અને કહ્યું, પાણી રાખી દે હે, સ્નાન હો જાય. હું નાહીને બહાર નીકળ્યો ત્યારે ગુપ્તાજી બજારમાં ગયા હતા. ઘરમાં કોઈ ન હતું. ગુપ્તાજીના કુટુંબમાં બીજા કોણ કોણ છે તે મને ખબર ન હતી. આવડું મોટું મકાન અને ફક્ત બે જ માણસો, એ જરા ખૂંચ્યું. હું ફરી પેલા પડસાળના હિંચકે જઈને બેઠો. ત્યાં અંદરના કમરામાંથી ગુપ્તાજીના મા બહાર આવ્યા. ગોળ મટોળ ઉજળું મો, હાથ પર છૂંદડા ટાંકેલા. આટલી અવસ્થા અને ભરેલું શરીર છતાં આંખોમાં વૃદ્ધત્વનું નામ નિશાન નહીં. બિહારી બહાર ગયો, તેમણે મને કહ્યું. ગુપ્તાજીનું નામ બિહારી છે તે મને અત્યારે ખબર પડી. માજી હિંચકા પાસે પહોંચ્યા કે પેલા પાઘડીવાળા માણસે ખુરશી લાવીને ત્યાં મૂકી. મા તેના પર બેઠા અને મને પૂછ્યું, ઘરમાં સબ ઠીક ઠાક સે હે? મારા જેવા સાવ અજાણ્યા સાથે માજી આ રીતે ઘરના વડીલની જેમ વાત કરશે તેવી ધારણા મને નહોતી. મેં જરા અચકાતા જવાબ આપ્યો, મારા ઘરમાં કોઈ નથી, હું એકલો જ છું. માજી આગળ કંઈ બોલી ન શક્યા. વાત વાળી લેવા તે બીજી વાતે ચડ્યા. સુપ્રિયાને કહાં છોડાય? સુપ્રિયા માટે વપરાતો સુપ્રિયા શબ્દ માજીના મોઢે તો કંઈક વિશેષ ભાવવાહી લાગ્યો. મને થયું હું પણ તેને સુપ્રિયા જ કહીશ. સાતવા મોડે મેં જવાબ આપ્યો. ભલી છે લડકી, માજી બોલ્યા. મેં કહું અબ શાદી કર લે, પર ભટકતી રહે જંગલમાં. મેં કહું મત મારી ગઈ હે સોરીની. પછી દરવાજા તરફ જોઈને થોડી વાર મૌન બેસી રહ્યા. પછી પાછા કહે, ઘર આજ ખાલી લાગે મુને. બિહારી કી બહુ પુત્તર સબ ગ્વાલિયર ગયે, આવેંગે કલ પરસો. કહી તે હસ્યા અને મને પૂછ્યું, તું તો ઠીક સે હે ને સોરા? હા, મેં કહ્યું. પછી શું બોલું તે ન સમજાતા સામું પૂછ્યું, આપ કેસી હો? મને કા હોવે હે? બેઠી હું ખાંસી ખા પી કે. 12-13 સાલની આઈ થી રાજસ્થાન સે આ ઘર મેં, અબ દેખ બોડિયા હો ચલી હું. બોલીને તે મુક્ત રીતે હસી પડ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું તમને હસતા જોઈ રહ્યો. 12-13 વર્ષની વયે આ સ્ત્રી પરણીને અહીં આવી હશે. પહેલા દરવાજે તેની સાસુએ તેને પૂછીને અંદર લીધી હશે. ત્યાંથી આ તેનું ઘર છે. શરૂઆતમાં કદાચ તે ઘરના નવા સભ્ય તરીકે રહી હશે, પણ ધીમે ધીમે તે આ ઘરની એક ચક્રી શાસક બની હશે. બહોત ભલી હોતી થી મેરી સાસ, માજી ઊંડો શ્વાસ લઈને આગળ બોલ્યા. અપની બેટી સમજ કે સબ કુછ સિખાવે મને, કભી મારપીટ ભી કર લેતી થી, પર માં ના મારી ગઈ તો બીજા કોણ લોગા મારેગા. માજીની સ્મૃતિઓ ઉભરાઈ આવી. તેમની વાતો ચાલતી રહી. ગુપ્તાજીનો જન્મ, ગુપ્તાજીની બહેનનો જન્મ, માજીના પિતાનો સ્વભાવ, ધંધો ધાપો, લગ્ન અને માજીના પતિના અવસાન સુધીનો તમામ ઇતિહાસ અને પ્રસંગો તેમણે વાતોમાં રજૂ કરી દીધા. મારી જિંદગીના આટલા વર્ષોમાં મેં ક્યારેય કોઈ વ્યક્તિ કે કુટુંબ વિશે આટલી જાણકારી આટલા ટૂંકા સમયમાં મેળવી નથી. પ્રોફેસર રુડોલ્ફ તો સરળ માણસ છે અને હું તેમની સાથે વર્ષોથી કામ કરું છું, છતાં તેમના ઘરે નહોતો ગયો ત્યાં સુધી મને એ પણ ખબર ન હતી કે લ્યુસી નામની ગ્રેજ્યુએટ પુત્રીના તે પિતા છે. પોતાની આટલી અંગત વાતો મારા અંતર્ગત મિત્રોએ પણ મને નથી કહી. નથી મેં મારી વાત કોઈને કહી. અહીં આવીને હજી થોડા જ કલાકો વીત્યા છે ને આ ઘરને હું એ રીતે ઓળખતો થઈ ગયો કે જાણે તેમની સાથે વર્ષોના સંબંધે જોડાયેલો હોઉં. આટલી સ્વાભાવિક રીતે પહેલી જ વખત મળતા માણસને કોઈ પોતાની અંગત વાતો કહી શકે એવું આજે જોયા જાણ્યા છતાં માનવું કઠિન લાગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું તો લગભગ એકલો જ મોટો થયો છું, મેં માજીને કહ્યું. મુંબઈના ઘરમાં ડેડી, મમ્મી અને હું આટલા જ રહેતા. મમ્મીના અવસાન પછી મારા નાનીમાં મને પોતાને ઘરે તેડી ગયેલા, પણ ત્યાં મારી તબિયત સરખી રહી નથી, તેથી ડેડીએ મને પંચગની મૂક્યો. તે પછી 4-1 વર્ષ હું અને ડેડી પરદેશ જતા રહ્યા. મારી આટલી વાતો મેં તેમને કહી. હું એક અજાણી વૃદ્ધા સાથે આટલું ભળી જઈશ તે કલ્પના પણ મને નહોતી, કોણ જાણે કેમ. પણ આ વાતો થયા પછી અચાનક અને માનસિક હળવાશનો અનુભવ થયો. કદાચ જીવનમાં પ્રથમ વખત મને આવી અનુભૂતિ થઈ હશે. અમે હજી વાતો કરતા રહે ત્યાં ગુપ્તાજી આવ્યા. ખાણા લગવા દિયોમાં, તેમણે ઓટલા પાસે પગ ધોતા કહ્યું. પેલો પાઘડીવાળો માણસ પાટલા બાજટ ગોઠવી ગયો, સામે એક બીજો બાજટ મૂક્યો, તેના પર માજી બેઠા અને અમારા ભાણાને જોતા રહ્યા. આ લાવો તે લાવો કહેતા વચ્ચે વચ્ચે મારી સુપ્રિયાને ખાણા મિલા હશે કે નહીં તેવી ચિંતા કરતા રહ્યા. બપોરે મારે ઊંઘવા સિવાય કંઈ કામ ન હતું. રાતની સફર પછી થાકતું લાગ્યું હતું, પણ મને ઊંઘ ન આવી. છેલ્લા કમરામાં બારી પાસે મારા માટે નખાયેલા ઢોલિયા પર લંબાવીને મેં ના કહેવી હોય ત્યારે હા ન કહેવી નામનું પુસ્તક વાંચ્યા કર્યું. વગર કામની પળોજળમાંથી ઉગરવાના કિમિયા બતાવતું આ પુસ્તક મને મારા મિત્ર રોબર્ટે ભેટ આપેલું. વાંચતા વાંચતા કોણ જાણે કેમ પણ મને ગુપ્તાજીના માજી અને તેમની સરખામણીમાં મારા નાનીમાં યાદ આવ્યા. ત્યારે આટલી જ ઉંમર હશે, નાની માની અને બાને નહીં ગમે વાળી વાત પણ આ જ રીતે ત્યાં થતી. નાનીમાના ઘરમાં પણ કેટલા બધા માણસો હતા, ઘર જોડે નાનકડું, પણ કોણ જાણે સી રીતે એમાં અમે બધા મજાથી રહી શકીએ. મહેશ મામા, શાંતા મામી, તેમના દીકરાઓ ઉમેશ અને નાનીઓ, વિધવા ચંદ્રામાસી, તેમની દીકરી રેણુ અને પેલા દેવતા નાના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

ખૂણે નાનકડા ગામમાં વીતેલા વર્ષને મેં ભાગ્યે જ ક્યારેક સંભાળ્યું હશે. ઝડપથી વહી રહેલા વર્ષો, કમાઓ અને ખાઓ, કંઈક બનો, આગળ નીકળી જાઓ, આ બધી ધમાલમાં મને સમય પણ ક્યાં હતો? આજે કંઈ કામ નથી, વાંચવાથી પણ કંટાળું છું, ત્યારે આ અરણ્ય ખોળે વસેલા શહેરમાં મારી આંખો સમક્ષ પેલું સાવ સુક્કી ધરા પર થોરિયાની વાડો વચ્ચે વસેલું ગામડું આવીને ઊભું રહે છે. બાને નહીં ગમે, શાંતા મામી જાણે મને સમજાવતા હોય તેમ કહેતા, ભાણાભાઈ ઉઠો, સૂરજ ઉગી જશે તો, કે તમારા જેવડા છોકરાઓએ 3 રોટલા તો ખાવા જ જોઈએ, ભૂખ્યા રહેશો તો. આ દરેક તોની પાછળનું વાક્ય મામી ન કહેતા હોય તો પણ અમે બધા સમજી શક્યા હોત. બાને નહીં ગમે. આમાં સૌથી નવાઈ ભરી વાત તો એ હતી કે બા એટલે કે મારા નાની મા તો ક્યારેય પોતાને નથી ગમ્યું એમ કહેતા જ નહીં, ન ક્યારેય કોઈને વઢે, ન કશું કરતા રોકે. આમ છતાં જેણે પણ કોઈ ભૂલ કરી હોય તેને ખાતરીથી સમજાઈ જતું કે આવું બાને ગમ્યું નહીં હોય. બાને ન ગમે તેવું કોઈ કરતું નહીં, એમાં અપવાદ હતા. એક હું અને બીજા દેવતા નાના, મારા સદગત નાનાના પિતરાઈ. તેમનું મગજ અસ્થિર હતું તે તો હું મોટપણે જાણી શક્યો. કચ્છમાં હતો ત્યારે તો તેમના અસ્વાભાવિક વર્તન વિશે એક જ ખુલાસો સાંભળવા મળતો, એ તો દેવતા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મારું બાળમન મને તેમના તરફ પૂજ્ય ભાવ રાખતું. મને ન ગમે તેવું ઘણું તેઓ કરતા, પણ આખરે તો એ દેવતા હતા. જો કોઈ માણસ મટીને દેવતા બની જાય તો તેને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવા તો દેવું પડે ને. ક્યારેક તો મને પણ થતું કે આ દેવતા બનવાનો કિમિયો હાથ લાગે તો મજાનું. હું તો સાવ નાનું, ચોથા પાંચમામાં હોઈશ. મારી મમ્મી ગુજરી ગઈ તેને ત્રીજે કે ચોથે દિવસે મેં ઘરમાં મહેશ મામા અને નાની માને જોયા. સાંજે તેમણે ડેડીને કહ્યું, વળતા હું ભાણિયાને હારે લઈ જાઉં છું, આગળ ઉપર ભગવાન સુજાડે એ કરશું. આમ મારે કચ્છ જવાનું નક્કી થયેલું. નાની માની રતનજીવી દીકરીનું એકમાત્ર સંતાન. હું દસેક દિવસ પછી ગાડીએ ચડીને મુંબઈ નીકળેલો. રસ્તામાં પેલી મોટી મસ્ત નદી આવી ત્યાં તાંબાનો સિક્કો પાણીમાં પધરાવતા નાનીમાએ મને હાથ જોડાવેલા અને બોલેલા, હે નર્મદામાં, મારા ભાણિયાની રક્ષા કરજે. નાનીમાના આ વાક્યે મને તે નદી પ્રત્યે કંઈક વિશેષ ભાવ પ્રેરેલો, એટલું મને યાદ. ટ્રેનની અને થોડી બળદગાડાની મુસાફરીમાં મને મજા પડેલી મમ્મી યાદ આવ્યા કરતી, પણ મને રડવું આવતું ન હતું. જો કે કચ્છ પહોંચ્યા પછી મારે રડવાના ઘણા પ્રસંગો બનેલા. પહેલા જ દિવસે મામાના નાનિયા સાથે તાંબાનો લોટો લઈને ગામ બહાર થોરિયાની વાડે જઈને બેસવું પડ્યું. ત્યારે શરમ અને સંકોચથી મને રડવું આવી ગયું. ઓરે મારી મમ્મી, આવી જગ્યાએ મને એકલો મૂકી દેવાશ તો ભગવાન પાસે ચાલી ગઈ. અમારું મુંબઈનું નાનું સુગડ ફ્લેટ મને દિવસે સાંભળેલું, તેઓ ફરી ક્યારેય સાંભળ્યું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

આજ અચાનક એક નવપરિચિત કુટુંબના ઘરમાં બેસીને આ સ્મૃતિઓ વાગોળું છું. હજી 2 દિવસ પહેલાં જ મેં તુષારને શાળાના દિવસો યાદ ન કરવાની સૂચના આપેલી અને આજે આવું મને કેમ થયું હશે તે વિચારું ત્યાં ફળિયામાં માજીનો અવાજ સંભળાયો. પૂરો દિન ભટકતી રહી, અબ જાકે આવી ઘર, કહું અબ ઢંગથી રહે તો માનું. સુપ્રિયા જ આવી હોય તેમ માનીને મેં વિચારવું છોડ્યું અને બહાર આવીને ઊભો. બહાર સુપ્રિયા પગથે હાથ પગ ધોતી હતી તે બતાવીને માજીને પગે લાગી અને પછી માજીને બાથમાં લઈ તેમના ગાલ સાથે પોતાનું ગાલ દબાવ્યું. ગંદી, માજીએ તેને બાથમાં લેતા કહ્યું. રાત્રે બહાર ફળિયામાં અમારા માટે ઢોળિયા ઢળાયા. માજીએ જાતે પગથે ઊભા રહીને માણસ પાસે આખી વ્યવસ્થા ગોઠવાવી. ઢોલિયા, તીપર ગાતલા, સફેદ ઉછાળ, ઓસિકા અને ઓઢણ. માથા તરફના ભાગે નાના ટેબલ પર પાણીનો કળશ અને બાવળના લીલા દાંતણ. હું હિંચકા પર બેઠો બેઠો બધું જ ગોઠવાતું જોઈ રહ્યો હતો. સુપ્રિયા પરસાળમાં થાંભલાને અઢેલીને બેઠી બેઠી મહાભારત વાંચતી હતી. અમે સુવાની તૈયારી કરી એટલે ગુપ્તાજીના ઢોળિયા પાછળ નેતરની ખુરશી મુકાવીને માજી બેઠા. પેલો પાઘડીધારી વાટકીમાં તેલ આપી ગયો. માજી ગુપ્તાજીના માથા પર તેલ ઘસવા લાગ્યા. 5-10 મિનિટ માલિશ કરીને માજી ઉઠ્યા. જતા જતા મને કહે, લગાવું તું ને? મને? મેં આશ્ચર્યથી પૂછ્યું અને તરત સ્વસ્થ થતા જવાબ આપ્યો, નહીં નહીં, મને ટેવ નથી. માજી પગથિયા ચડીને પરસાળમાં પહોંચ્યા જ હશે કે સુપ્રિયા બોલી ઉઠી, પાર્વતીમાં મને? તારા મથા ધોઈ લે સોરી, પાર્વતીમાએ જવાબ આપ્યો. પૂરા જંગલ ભર લાઈ હો માથે પર, કાલે પહેલે નાઈ લે તો ફિર તેલ ભી ડાલુંગી, તો હાલરડું સંભળાવું પડશે. સુપ્રિયાએ હટ કરી, તેરી ઉંમર ક્યાં લોરી સુણવા જેસી હે, કહેતા માજી હસ્યા. પછી તરત મંજૂરી આપતા બોલ્યા, ઠીક, સુણા દેતી હું, પર એક જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી

સુપ્રિયા પુસ્તક થેલામાં મૂકીને ઊભી થઈ. અંદર જઈ કપડાં બદલી આવીને પરસાળમાં થયેલી તેની પથારીમાં લંબાતા બોલી, ચાલો ગાઓ. માજી પોતાની પથારીમાં બેઠા તો સુપ્રિયા કહે, તમે તમારી સૂતા સૂતા ગાઓ ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. કોઈ સોતે સોતે લોરી થોડા ગાતા હે, માજીએ કહ્યું. સુપ્રિયાએ હાલરડું સાંભળવાની જીત કરી. તેની મને ખૂબ નવાઈ ઉપજી. આદિવાસી કલ્યાણ કેન્દ્રની સંચાલિકા આટલા સંપર્કો ધરાવતી 25-27 વર્ષની ભણેલી ગણેલી યુવતી બાળક જેવી જીત કરે તે મારા માન્યમાં ન આવી. પ્રોફેસર રુડોલ્ફ આ યુવતીમાં જે શ્રદ્ધા બતાવે છે તે કયા કારણસર હશે તે સમજવું મને કઠિન લાગ્યું. દેખ, મોટી કહાની ગાઉં હું, માજીએ કહ્યું અને સુપ્રિયાના મસ્તક પર હાથ ફેરવતા બાળકને સમજાવતા હોય તેમ આગળ બોલ્યા, ખતમ હોણે કે પહેલે સો જાણા. 70-72 વર્ષના વૃદ્ધ દેહમાં જાણે અચાનક સ્ફૂર્તિનો સંચાર થયો હોય તેમ પાર્વતીમાં ટટ્ટાર બેઠા. વળતી પડે જે સ્વર અને શબ્દો મેં સાંભળ્યા તે મને અકળ અનુભવ કરાવી ગયા. સમરથ સિમરલુ શ્રીહરિ, લાગુ સરસ્વતી કૃપાય, આરાધના વિનાશીની જો હૈ આદિ નિરંજન રાય. આદિ નિરંજન અકળ સ્વરૂપ, રામજી લીએ ખેલ અને રૂપ, પૃથ્વી કી પાવન ભઈ મનશાય, સુભટ બન પોઢે જલમાય, જય જય વૈકુંઠ રાય. ઝાંખા પ્રકાશને કારણે હું પાર્વતીમાનો ચહેરો જોઈ શકતો ન હતો. જો જોઈ શકતો હોત તો જરૂર કહી શકત કે વર્ષો પહેલાં કપાળમાં લાલ ચાંદલો કરી લાલ વસ્ત્રોમાં સોંપતી ઘરેણાથી લદાઈને તેના બિહારીને ગોદમાં લઈ સામી પરસાળમાં બેસી હાલડું ગાતી હતી તે જ સ્ત્રી આજે આ વૃદ્ધ દેહમાં જીવન થઈ ગઈ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સુપ્રિયાએ તો પરાણે જાગીને પણ હાલરડું પૂરું સાંભળ્યું હશે. હું આગલી રાતના ઉજાગરા અને થાકથી ભરેલું આ હાલરડાની મોહિનીને ખાળી શકું તેમ ન હતું. ધીમે ધીમે મારી આંખો ઘેરાતી હતી. તંદ્રામાં જ મને લ્યુસી દેખાઈ. જાણે તે આકાશ દર્શનની વાત માંડતી કે ફિઝિક્સના કોયડા ઉકેલતી મને કહે છે, આટલું મોટું અનંત વિશ્વ એક જ તત્વમાંથી સર્જાયું છે તે માનવું કેવું રોમાંચક છે નહીં? લ્યુસી આવું કહેતી ત્યારે તેના રોમાંચને હું સમજી ન શકતો. આજે તેવો જ રોમાંચ મને નાભી સુધી સ્પર્શી ગયો. આદિ નિરંજન અકળ સ્વરૂપ રામે લીધા રમવા રૂપ, નાનાથી તરબોળ બનેલી ક્ષણો અનંત બની જાય તેવું ઈચ્છું ત્યાં પહેલાં નિંદ્રા મને ઘેરી વળી. સ્વપ્નમાં જાણે હું કોઈ જુદા જ વિશ્વમાં પહોંચી ગયો. મારા ચહેરા પર આ ખુલ્લા ડબ્બાથી વરસતી ચાંદનીનો સ્પર્શ હું ઊંઘમાં પણ અનુભવતો હોઉં એવું મને લાગ્યું. ચાંદની કોઈ અપાર્થિવ શાંતિ પાથરતી હોય, બ્રહ્માંડનો લઈ જાણે પરસાળમાંથી રેલાઈને ચોપાસ વિસ્તરતો હોય, મારી સંવેદના જાણે દ્રશ્ય જગતમાંથી અદ્રશ્યનાદમાં પ્રવેશી ગઈ. હું જાણે કે આ અરણ્યો, આ ભૂમિ, માજી અને સુપ્રિયા ભારતીયને કોઈ નવા સ્વરૂપે નિહાળતો હતો. સવારે ઉઠીને મેં રાતના અનુભવની નોંધ લખી. લ્યુસીને લખેલા અધૂરા પત્રમાં આ બધું ઉતાર્યું અને ઉમેર્યું. લ્યુસી યુનિવર્સિટીઓ અને બીજા અનેક અભ્યાસુઓ અનેક સંશોધનોના દ્વારા કે પ્રસ્થાપિત કરવા માંગે છે તે જ વાત આ અફાટ અરણ્યો વચ્ચેના નાનકડા શહેરમાં એક અભણ વૃદ્ધા ગાતી હતી. તો ગ્રીસ અને ઇજિપ્ત જવાની છે તો હવે તારે અહીં પણ આવવું રહ્યું. હું નાહીને તૈયાર થયું ત્યારે સુપ્રિયા પરસાળમાં બેઠીને વાળમાં તેલ નખાવતી હતી. પાર્વતીમાં પાછળ બાજટ પર બેસીને તેના છૂટા વાળમાં તેલ નાખીને ઘૂંચો ઉકેલતા હતા. સવારના ઉજાસમાં સુપ્રિયાનો ગોરો શાંત અને નિર્મળ ચહેરો જોતા જ આ સ્ત્રી આ વનોમાં આદિવાસીઓ વચ્ચે રહીને કામ કરતી હશે તેવું માનવું મુશ્કેલ લાગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

કેટલાય વર્ષોથી મેં માણસોને સુખ સગવડો ભોગવતા જોયા છે. જેમ વધુ સંપત્તિ તેમ વધુ સુખ એવું માનતી દુનિયામાં મેં અત્યાર સુધીના જીવનનો મોટો ભાગ ગાળ્યો છે. કંઈક મેળવી લેવાની, કંઈક પામવાની, હોદ્દાઓને કે ચંદ્રકોને જીતવાની ભૂખ જગાડવાનું તો મારો ધંધો. મારી પાસે તાલીમ પામીને વિજયી થયેલા કેટલાય ચહેરાઓ મને યાદ છે, પણ એમાંના સર્વાધિક સુંદર ચહેરા પર પણ મેં સુપ્રિયાના ચહેરા પર દેખાય છે તેવી ઉઘડતી સવાર જેવી પ્રાકૃતિક સૌંદર્યની જાય જોવાનું યાદ નથી આવતું. હા, લ્યુસી ક્યારેક વિચારમાં બેઠી હોય ત્યારે તેના ચહેરા પર સૌમ્યતા છલકાતી, પરંતુ આટલું સરળ સૌંદર્ય તો લ્યુસીને પણ નથી. અમે નીકળ્યા ત્યારે પાર્વતીમાએ સુપ્રિયાને સંભાળીને જવા કહ્યું અને ઉમેર્યું, છોરી, એક બાર તારી માં કા પતા મિલે તેમની અંગત વાતમાં દખલ ન થાય તેથી હું આગળ જઈને ઊભો. પરંતુ માજીના શબ્દો મારી જિજ્ઞાસાને ઉત્તેજિત કરી ગયા. કોણ અને ક્યાં હશે સુપ્રિયાની માં? એ પ્રશ્ન મનમાં સમાવીને હું આગળ ચાલ્યો. શહેરની 10મા મોડે અમને ઉતારીને ગુપ્તાજીએ વિદાય લીધી. 8-1 આદિવાસીઓ ત્યાં હાજર હતા. પેલી ગઈકાલે ટ્રેનમાં હતી તે પૂરિયા પણ હતી. તેના પર મારી નજર પડતા તે મીઠું હસી, તેનું મધુર સ્મિત અમારા પર છવાઈ ગયું. સુપ્રિયાને તેને આવકારી. આવી છે તું? હો, પૂરિયાએ કહ્યું. પૂરિયાની પાછળ ઉભેલી એક સ્ત્રીને કદાચ આ ન ગમ્યું. તે ગમે તેમ તેણે પૂરિયાનો ચોટલો ખેંચ્યો ને કહ્યું, ચડ ગઈ હો, પર તુને સીધી નહીં કરા, તું મુને બોલના. જવાબમાં પૂરિયા કંઈ બોલી નહીં, માત્ર હસીને અંગૂઠો બતાવ્યો.

બધાએ થોડો થોડો સામાન ઉઠાવ્યો. આશ્રમના સામાનના પોટલા મોટા હતા, તે છોડીને નાના બનાવીને વહેંચી લીધા અને અમે ચાલ્યા. આદિવાસીઓ કેડી પર એક સરખી લાઇનમાં એકની પાછળ બીજો તેમ ચાલતા રહ્યા. એ લોકો આગળ નીકળી જાય ત્યારે અમારી રાહ જોતા ઊભા રહેતા. તેમની વાતો સતત ચાલ્યા કરતી. આટલું બધું બોલ બોલ કરતા ચાલવાનું કારણ શું હશે તે મને ન સમજાયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

સુપ્રિયા કહે જેટલું બોલે છે એટલા જ મૂંગા પણ રહી શકે આ બધા. અત્યારે તો સાંભળ્યું છે કે વાઘ આ તરફ આવ્યો છે એટલે કલબલાટ કરશે, બાકી તો બાજુમાંથી પસાર થઈ જાય તો પણ ખબર ન પડે એટલા સાવચેત હોય આ બધા. નીચે ઊંડી ખીણ ધરાવતી પર્વતીય ઢાળના મઠાળે અમે કેડી પર ચાલ્યા જતા હતા. અચાનક ખીણમાંથી ફૂટી નીકળ્યા હોય તેવા લગભગ એક સરખા ચહેરાવાળા બે આદિવાસીઓ કેડી પર આવ્યા. આ બીતુબંગા આવી ગયા, સુપ્રિયાએ કહ્યું, અને આગળ ભાર વહી જતા માણસોને બૂમ પાડીને કહ્યું, હવે રોકાશો નહીં, આ બેઉ જણ આવી ગયા છે. બે યુવાનોમાંથી એક અમારી આગળ અને બીજો પાછળ ચાલ્યો. તો આ તમારા બીતુબંગા? મેં બે આદિવાસીઓને જોતા કહ્યું. મને તો એમ કે બીતુબંગા એક જ વ્યક્તિનું કે કોઈ જાતિનું નામ હશે. જવાબમાં સુપ્રિયા પોતાનું થેલું પેલા આદિવાસીના હાથમાં આપતા બોલી, છે તો બે જુદા નામ, પણ અહીં તે એક જ નામ તરીકે વપરાય છે. બેમાંથી કોઈ એકને બોલાવીએ તો એ અમને બીતુબંગા જ બોલાવાની ટેવ પડી ગઈ છે. બીતુબંગા જ બોલે હે, એમાંના એક યુવાને સુપ્રિયાની વાતમાં સૂર પુરાવ્યો. નીચે ખીણ છે તે કાકરા ખો, સુપ્રિયા મને બધું બતાવતી હતી.

સામેની ડુંગર ધાર પર પણ આવો જ રસ્તો છે, ત્યાંથી પણ કેન્દ્ર પર જઈ શકાય, પણ થોડું લાંબુ પડે. આગળ જતા વચ્ચે એક પથ્થર પર બેસીને રડતી પૂર્યા મળી. વળી તને શું થયું? કહેતા સુપ્રિયા તેની પાસે ગઈ. રામ બલી પીટા હોગા, પીતુ બંગા બોલ્યા. સુપ્રિયા થોડી ખીજાઈને બોલી, તેના વર જોડે ધીંગા મસ્તી કરે છે તે રામ બલીને જરાય ગમતું નથી. એ જાણે છે તોય શા માટે તોફાન ઊભું કરે છે. હું કુછ નહીં કરા, પૂર્યા મોં ચડાવીને બોલી. ઓ મુને સોતન બોલે હે. પૂર્યાની આ વાત પર સુપ્રિયા મૌન રહી. ગીતુ બંગાએ તરત પ્રતિભાવ આપ્યો. ઓ તો એહસાસ સોચે હે, પૂરી શૈતાન હે રામ બલી. ઉઠ હવે ઊભી થા, સુપ્રિયાએ કહ્યું અને ઉમેર્યું, સાસરે જતી રહે તો આ ઝઘડા તો ન થાય. પૂર્યાએ કંઈ જવાબ ન આપ્યો. તે ઊભી થઈને અમારી આગળ ચાલવા માંડી. અમે 8-1 કિલોમીટર ચાલ્યા હોઈશું, પણ વાતોમાં અને ઘનઘોર વનોને નિરખવામાં કેન્દ્ર પર ક્યારે પહોંચી ગયા તે ખબર ન પડી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો મારી સાથે રેડિયો પાલનપુર પર.

વ્યક્તિને પણ એ ત્યાં છોડી અને અમદાવાદ આવે છે. શ્યામ, ગિરીશ અને સુરભી એ ત્રણે સંસ્કૃતના શિક્ષક મનહરલાલના સંતાનો હતા. ઘણા વર્ષો અગાઉ મનહરલાલે એક નાનકડું મકાન શાસ્ત્રીનગર નામના અમદાવાદના એક વિભાગમાં બંધાવ્યું હતું અને આથી મોટું ઘર બાંધવાની તો ઈચ્છા હતી, પણ એ સમયે તે બાંધી શકાય તેવું ન હતું. અને અમદાવાદના આ પરિવારમાં ઉછરેલા આ વ્યક્તિ એટલે કે શ્યામ, એને જ્યારે વધુ સપના અને વધુ મોટા મકાન, વધુ પ્રસિદ્ધિ અને મિલકત વસાવવી હોય ત્યારે વિદેશ એ એના માટે એક અદ્ભુત સ્વપ્ન હતું. હંમેશા તેના બા નીલાબા કહેતા હતા કે મારો શ્યામ તો પૈસે ટકે સુખી થશે અને એ ત્યાં એટલે કે અમેરિકામાં સફળ માણસ બનવાનો છે અને ત્યાં પહોંચી અને આપણા પરિવારને ઊંચું લઈ આવશે. અને આ વાત થતી ત્યારે એ બંને પરિવારના પતિ પત્ની એ પોતાના ઝઘડામાં પણ આ વાતનો ઉમેરો કરી અને પછી ભવિષ્યના સ્વપ્નો સેવી લેતા હતા. હવે શું થશે અને કેવી રીતે એ વાતને આજે માણીશું. સમય થયો છે ગીતનો, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્યામને પોતાની નવી નોકરી ખૂબ જ ગમી ગઈ. તેણે દિલ દઈને કામ કરવા માંડ્યું. બહુ જલ્દીથી તે તેના ઉપરીઓમાંનો એક માનીતો વૈજ્ઞાનિક બની પણ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામના લગ્ન માટેના માંગા આવવા શરૂ થઈ ગયા, પણ શ્યામ કે તેની માતા આ તબક્કે તેના લગ્ન માટે તૈયાર ન હતા. તેમની યોજના એ હતી કે કમસે કમ એક વર્ષ સુધી શ્યામે એટલા પૈસાની બચત કરવી કે જેથી ઘરમાં એક માળ ઉમેરી શકાય, ત્યાર પછી જ લગ્નનો વિચાર કરાય, તે અગાઉ નહીં. વળી એક બીજો વધુ સારો વિકલ્પ તો હતો જ, અમેરિકા. હવે તો તે જ સૌથી ઊંચી મહત્વાકાંક્ષા તેના માટે બની ગઈ, જીવનનું સૌથી મહત્વનું ધ્યેય. શ્યામે બહુ જ શિષ્ટતાથી આવતા બધા માંગાઓ નકારી દેવા માંડ્યા. મનોહરલાલને નિવૃત્ત થવામાં હજી બીજા બે વર્ષ બાકી હતા. તેમના બે દીકરાઓ આ બે વર્ષમાં જે કંઈ બચત કરી શકે તે તેમની બહેન સુરભીના લગ્ન માટે વાપરી શકાય, અને આવી યોજના કુટુંબે ઠરાવી હતી. જો કે ગિરીશ પાસેથી કંઈ બહુ આશા રાખી શકાય તેમ ન હતી. તેની આવક તો એટલી જ હતી કે તેમાંથી તેને પોતાની જરૂરિયાતો પૂરી થઈ જાય. આથી જળુંબી રહેલા મોટા બે ખર્ચાઓનો મૂળ ટેકો કરનાર તો શ્યામ જ રહેવાનો. આ નાણાકીય કટોકટીમાં નીલાબા કેવળ પોતાના પહેલા દીકરા પર જ વિશ્વાસ મૂકી શકે તેમ હતું. જીવનમાં પ્લાનિંગ કરવું બહુ અગત્યનું છે, અને આ પ્રકારે પરિવારના સભ્યોને ભવિષ્ય માટે માતા પિતા પ્લાનિંગ કરે એ સાહજિક છે. ક્યારેક સવાલ અને સંઘર્ષ થાય, પણ અહીંયા શું થશે એ વાતને આપણે માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અને ત્યાં તો ખૂબ જ અદ્ભુત સમાચાર આવ્યા. ઈસરો તરફથી શ્યામને અમેરિકા જવાનું નક્કી થયું. ખાસ તો સંશોધન માટે હવે તેણે ફ્લોરિડા જવાનું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેને ગુજરાતીમાં અનુવાદ કરીને આપણી સમક્ષ મૂકી છે આ નવલિકાને, તે છે સુધા મહેતા. નીલાબા તો સાચે જ ખુશીથી ઉછળી પડ્યા. એક નાનકડી બાળાની જેમ તેમની ચટરપટર શરૂ થઈ ગઈ. મેં તો સાંભળ્યું છે કે ત્યાંનું સોનું બહુ સસ્તું છે, વળી કેસર અને ઇલાયચી તો કેવા ઊંચી જાતના ત્યાં મળે. આવું બધું લાવવાનું ભૂલતો નહીં જ્યારે પાછો આવે ને ત્યારે. હા, કહી દઉં છું. સુરભીએ પણ ઉમેર્યું, મોટા ભાઈ પાછા આવો ને ત્યારે ઓછામાં ઓછી 6 સાડીઓ ફક્ત મારા માટે લાવજો. કેવળ મનહરલાલ અને ગિરીશે કોઈ જાતની માગણી શ્યામ પાસે રજૂ ન કરી. ઘણા લાંબા સમયથી સેવેલું સ્વપ્ન હવે સાકાર થયું. શ્યામ એ તકોની ભૂમિ, અદ્ભુત સમૃદ્ધિની ભૂમિમાં આવી પહોંચ્યો. એ ભૂમિ એણે ધારી હતી તેનાથી જુદી નીકળી. આ એવો દેશ હતો કે જે હર પળ દોડતો જ હતો. અહીં પાણીની કોઈ અછત ન હતી, વીજળી પણ બહુ મોટા પ્રમાણમાં મળી શકતી, મકાનો પણ સરળતાથી મળી જતા, પોતાના બધા નાગરિકોની મૂળભૂત માનવીય જરૂરિયાતો ક્ષમતાથી કદાચ તેથી પણ વધુ પૂરવા માટે આ દેશ સક્ષમ હતો. આથી જ પૂરા વિશ્વમાં તેને સૌથી વધુ સમૃદ્ધ દેશ કહેવામાં આવ્યો અને વળી સૌથી વધુ શક્તિશાળી પણ. ભારત એક 5000 વર્ષ પુરાણો દેશ છે, જ્યાં મહાન સમ્રાટોએ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોએ શાસન કર્યું. આ ભૂમિ જે એક સમય ખૂબ પ્રશંસા પ્રાપ્ત હતી, તે ભૂમિમાં હવે અછતો અને વહેમોએ ઘર ગોળ્યું હતું. લાંબી અને દુઃખદાયક બીમારીથી પીડાતા કોઈ શરીરની જેમ તેનું ચૈતન્ય ઝાંખું પડી રહ્યું હતું, ઉડી રહ્યું હતું. એ દેશ જેને અનેક રોગો લાગુ પડ્યા હોય તેની સરખામણી અમેરિકા સાથે કેવી રીતે થઈ શકે? આ પરિસ્થિતિ વર્ષો પહેલા લખાયેલી ભારતની પરિસ્થિતિ અને અમેરિકાની સદ્ધરતા સાથે છે. આજની પરિસ્થિતિ સાથે તેને કંઈ લેવા દેવા નથી, પણ આજે પણ માનવું તો પડે કે અમેરિકા ઘણી બધી બાબતોમાં, માનવીય બાબતોમાં સુખ અને સમૃદ્ધિ આપી રહ્યું છે. દોડતો દેશ છે, આગળ જ વધે છે, અને ભારત આજે એના પથ કરતાં વધારે સક્ષમ અને સુદૃઢ બન્યો છે. પણ અપેક્ષા તો અમેરિકાની રહેવાની. શું થશે હવે શ્યામના જીવનમાં? માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આખાય અમેરિકામાં કુશળ વહીવટને શ્યામ જોઈ શક્યો. કોઈનું પણ ઘર શોધવામાં તેને થોડી મિનિટો જ થતી અને તેમાં પણ કોઈની મદદ લેવી પડતી નહોતી. દુનિયાના કોઈ પણ ખૂણે તે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકતો. અડધી જ મિનિટમાં ગાડી, ઘર, ટેલિફોન વગેરે બધું જ એ ખરીદી શક્યો. ભારતમાં તો આ બધું કોઈ ધનવાન હોય ને તો જ કરી શકે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથાના અંશોને આરજે એઆરના એટલે કે મારા સ્વરમાં. બહુ જ જલ્દી શ્યામને તો અમેરિકાની જીવનશૈલીની આરામદાયક સગવડો અને અન્ય આકર્ષણો ગમવા લાગ્યા. આ દેશ એટલો આશ્ચર્યજનક અને અદ્ભુત છે તે પોતાની જાતને કહેતો, હજાર વાર કહેતો. અને અહીં રહેનારા લોકો પણ કેટલા બધા સુખી છે. તેની નોકરી પણ ઘણી સંતોષજનક હતી. ભારતમાં તો જે આ કામ કરતો તેનાથી આ ઘણું બધું વધારે મહત્વનું કામ પણ તેને મળ્યું હતું. ભારતમાં મળતા પગાર કરતા પણ અહીં ઘણો મોટો પગાર હવે તેને મળતો. પરિશ્રમ કરવાની ટેવ ધરાવતો અને વળી ક્ષમતાવાળો હોવાથી શ્યામ ઝડપથી જ સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા લાગ્યો. પોતાના કામ અને પગારથી ખૂબ જ રાજી થતો શ્યામ પોતાની આ નવી જિંદગીમાં નવા જોશથી જોડાઈ ગયો. જીવનમાં થતા ફેરફાર અને નવી મળતી તકોને આપણે વધાવીએ છીએ એ જ તો આપણા જીવનનો લક્ષ્યાંક છે. સફળતાઓને કેવી રીતે પચાવી અને શ્યામના જીવનમાં પછી કેવા ફેરફારો થાય છે એ તો આપણે સૌએ જાણવું છે અને તમારામાં પણ અધિરાઈ છે. સુધામૂર્તિએ લખેલી આ નવલકથાને માણવાની મજા પણ કંઈક ઓર છે. હું તમને બધું જ કહેવાનો છું અંશોમાં, ટુકડાઓમાં, પણ સમય થયો છે ગીતનો. ગીતના વિરામ બાદ ફરી પાછો હું આવું છું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

જ્યારે એક સાંજે કામથી ઘરે પાછો ફરતો હતો શ્યામ, ત્યારે સ્વાભાવિક રીતે તેને પોતાનું કુટુંબ યાદ આવતું. તેણે માતાને કાગળોમાં અમેરિકાના જીવનશૈલી વિશે લખ્યું, ત્યાં મળતા વિવિધ જાતના શાકભાજીને ફળો વિશે લખ્યું, તેણે જાત જાતના ફળોના રસો વિશે લખ્યું, જેની બોટલોનો આકાર પણ જુદા જુદા હતા તે લખ્યું, વળી દુકાનોમાં કેટલી જાતના આઈસ્ક્રીમ મળે એ પણ લખ્યું, અને પૈસા બદલાવી આપતા મશીનો અને કચરાના ડબ્બા ભેગા કરતી ટ્રકો તેના વિશે પણ લખ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી ભાષાની સાહિત્યમાં પણ એક અનેરું સ્થાન ધરાવતી આ ડોલર વહુ નવલકથાને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ફળનો રસ પીધા પછી તેને મન ન થયું કે તેની બોટલ ફેંકી દે. ત્યારે તેણે માને લખ્યું, જો તું અહીંયા હોત ને તો આવી બધી સરસ બોટલોમાં વળી જાત જાતના અથાણા પણ તે ભરી દીધા હોત, અને અમેરિકામાં ખોરાક પણ કેટલો સસ્તો હતો, વળી લોકો પણ કેટલા વિશ્વાસપાત્ર અને પ્રામાણિક, તેવો કોઈ ફેરિયો ઊભો ન હોય તેવા રસ્તા પરના સ્ટોલોમાંથી સમાચારપત્રો ખરીદતા, તો પણ તેના યોગ્ય પૈસાની ચૂકવણી માટે બાજુના ડબ્બામાં અચૂક પૈસા નાખતા, બસોમાં પણ કંડક્ટરની કોઈ જરૂર નથી, અમેરિકનો ટિકિટના પૈસા કોઈ જાતના કપટ વિના ચૂકવી જ દેતા, અને આ બધા જ કાગળો તેણે પોતાની માતાને લખ્યા હતા. અને પછી તેણે ડોલર વિશે લખ્યું, તેની જાદુઈ તાકાત અને તેની મહાન ખરીદી શક્તિ, અને હકીકત એ કે એક ડોલર માટે 45 રૂપિયા એ સમયમાં આપવા પડે એ પણ લખ્યું. અને આશ્ચર્યજનક બાબત એ હતી કે જો તમારા ખિસ્સામાં ડોલર હોય તો તમે આખી દુનિયામાં કોઈ પણ ચિંતા વિના ખૂણે ખૂણે પ્રવાસ કરી શકો. આ વૈશ્વિક સ્વીકાર પામેલ શક્તિશાળી ચલણી નાણું આજના આધુનિક સમયનું એક સાધન હતું, અને એણે આ ડોલરની મોહિનીની બધી જ વાતો માને પોતાના કાગળમાં લખી હતી. માં સિવાય એને આ બધી વાતોને પ્રોત્સાહન પણ કોણ આપે? એના પિતા કે ગિરીશ તો બિલકુલ નહીં, અને સુરભીની અપેક્ષાઓ વધારે હતી. બીજા કોઈ મિત્રો કે એ સાથે વાત કરવાનું કોઈ મહત્વ ન હતું, એટલે એને બધું જ લખ્યું હતું. બીજું શું લખ્યું ને શું વાતો કરવાનું હતું એ બધું જ આ અંશમાં આવશે. આ માટે જોડાયેલા રહો ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જ્યારે જ્યારે નીલાબાની રસોઈ થોડી બગડી જતી ત્યારે તે કુટુંબના બાકીના સભ્યોનું અનુમાન સાચું ઠરતું કે એ દિવસે શ્યામનો પત્ર આવ્યો જ હશે. પોતાના દીકરા તરફથી આવેલો પત્ર તરત જ રાંધણ કળા ઉપર પ્રભાવ પાડતો. કોઈ પણ વાર આ પત્ર પહોંચ્યો એટલે કશું જ ન થાય એવું તો ન જ બનતું. કોઈ વાર ભાત ચોંટી જતા તો શાક કાચું રહેતું કે પછી દાળમાં વધુ પડતું મીઠું પડી જતું અને ચામાં ખાડ વધી જતી. માની વાત છે ને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહોની સાથે આ નવલકથાના અંશોને પણ તમે સતત જીવનમાં વાગોળતા રહો. સુધામૂર્તિ લિખિત આ ડોલર વહુ નવલકથા અને જેનો અનુવાદ સુધા મહેતાએ કર્યો છે તે હું આરજે એઆર મારા સ્વરમાં લઈને આપને કહી રહ્યો છું. એ દિવસો એવા હતા કે જ્યારે નીલાબા ભારતમાં કેવળ શારીરિક રીતે હાજર રહેતા અને તેમનું હૃદય અને મન તો અમેરિકાના એક છેડેથી બીજે છેડે ઉડ્યા કરતું. હવે તરતમાં જ પાછા જવાનો સમય આવશે તેવું પ્રશિક્ષણ ટ્રેનિંગમાં 3-4 અઠવાડિયામાં સંપન્ન થતું હતું, એટલે કે કહેવામાં આવતું ત્યારે શ્યામે ભારત પાછા આવવાનું થશે અને ઈસરોના કોઈ નવા વૈજ્ઞાનિકને તેને આ પ્રશિક્ષણ આપવી પડશે અને એની ફરજ પડશે એ વિચાર માત્ર તેને નાખુશ કરી દેતો. તેણે ઈસરોના જ બીજા કેટલાક કર્મચારીઓ અંગે વિચારવા માંડ્યું જેઓ પ્રશિક્ષણ માટે અમેરિકા આવ્યા તો હતા પણ પછી પાછા કદી ભારત આવ્યા જ નહોતા, એટલે કે ગુમ થઈ જવાનો માર્ગ લીધો હતો. પછી તેઓ કોઈ અમેરિકન કંપનીમાં કામે જોડાઈ જતા. જે લોકોએ તેમને કામે રાખ્યા હતા તેમણે તેમને કહ્યું હતું, ચિંતા ના કરશો, અમે તમને ગ્રીન કાર્ડ અમારા વકીલોની મારફતે અપાવી દઈશું. આ સ્વાર્થીપણું પણ પોતાના જીવન અને પરિવાર માટે કેટલું અગત્યનું હતું. શ્યામ શું આવું કરશે કે નહીં એ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ બધા ગુમ થનાર લોકોએ ખરી રીતે તો અમેરિકામાં આવ્યા પહેલા એમની સંસ્થામાં એટલે કે પોતાની પ્રશિક્ષણ માટે અહીં મોકલી આપનારી સંસ્થામાં એવું લખાણ આપેલું હતું કે અમે ભારત પાછા આવીને પછી તમારી સંસ્થામાં 5 વર્ષ ઓછામાં ઓછું કામ કરીશું, અને સહીઓ પણ એ શરતોમાં બાહેધરી આપતા કરી હતી. જો આ શરતોનું તેઓ પાલન ન કરે તો સજાપાત્ર ઠરે તેમ પણ હતું. પરંતુ આ બધી નાની નાની વાતો પ્રત્યે ગુમ થઈ જનારાઓ તરફથી બેપરવાઈ દાખવવામાં આવતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથાના અંશો, કે જેના રચયિતા સુધા મૂર્તિને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર ગુજરાતીમાં તમારા સુધી રેડિયો પાલનપુર થકી પહોંચાડી રહ્યો છું. સામાન્ય રીતે આ ગુમ થનારા લોકો એવું માનતા હતા કે પહેલા તેમને સજા ફરમાવવા તો દો, પછી જોઈ લેવાશે શું કરવું, અને પડશે એવા દેવાશે. જે દિવસથી શ્યામે અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો હતો તે જ દિવસથી તેણે આવા ગુમ થનારાઓની કથાઓ માટે કાન ખુલ્લા રાખ્યા હતા. આ તો હવે એક સામાન્ય પ્રયુક્તિ જ જાણે બની ગઈ હતી. તેણે પોતાના સાથીદારો અને રાજીવ અને શ્રીકાંત પર આવું શરતી બોન્ડ સ્વીકાર્યા પછી અમેરિકા આવી અને ગુમ થયા હતા તે વાતો વિશેનો અભિપ્રાય મેળવ્યો હતો. પણ પછીથી અમેરિકામાં ભૂગર્ભમાં ચાલી ગયા અને તેઓ અહીં પ્રચ્છન્ન અને ખાનગી રીતે રહેવા લાગ્યા. ઇસરોના ઉચ્ચ અધિકારીઓએ વાસ્તવમાં તો શ્યામને પણ પત્ર લખ્યો કે આ બંને ગુમ થનારા સાથીદારોની શોધ કરી તેમના સરનામાં મોકલી આપવો. શ્યામને ખબર હતી કે રાજીવ અને શ્રીકાંત હવે સંતાતા સંતાતા કયે ઠેકાણે રહેવા લાગ્યા હતા, પણ તેણે એ બાબતે મૌન જ સેવ્યું હતું. ગ્રીન કાર્ડ મળી ગયા બાદ આ ગુમશદા લોકો હિંમતભેર પોતાના અડ્ડામાંથી બહાર આવી જતા અને પાછા ભારત પણ ફરતા, જ્યાં તેઓ ધનવાન અને પ્રતિષ્ઠિત કુટુંબની સુંદર છોકરીઓ સાથે લગ્ન કરી લેતા અને ખૂબ રોપથી પાછા અમેરિકા આવી જતા, જ્યાં તેઓ સુખી અને સ્થિર જીવન ગાળતા. હવે તો તેઓ ડોલર દેશના નાગરિકો હતા ને. આ વાત ચુભે છે, વાગે છે, પણ હકીકત છે આપણા ભારતીયોની. છોડીએ, અને શું થશે નવલકથામાં, શ્યામ શું આવું કરશે કે નહીં એ માણીશું આપણે આ ગીતના વિરામ બાદ, અથવા તો ફરી ક્યારે. પણ તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના રચયિતા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથા શ્યામ અને એના જીવનને, અમેરિકાના સ્વપ્ન અને ડોલર વહુ પરિવારની પ્રગતિ, એવી તો ઘણી બધી બાબતોનો સમાવેશ કરે છે. અને એટલે જ તો આપણા જીવનમાં પણ આ પ્રગતિ અને પંથ કે જ્યાં આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાની છે, તે વર્ષો પહેલાં અને આજે પણ સેમ છે. એટલે જ હું તમારી સાથે વહેંચી રહ્યો. આ નવલકથાના અંશો કેવા લાગે છે એના અભિપ્રાય મને મોકલી આપો. અને આ માટે તમારે શું કરવાનું છે? માત્ર 9512-66-88 પર વોટ્સએપ કરીને તમારા મેસેજ ટેક્સ્ટ અથવા તો વોઇસમાં મોકલી આપવાના છે. આ સિવાય ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મેસેજીસ કરીને, કોમેન્ટ કરીને પણ મોકલી શકો. રેડિયો પાલનપુર લખશો એટલે આ બધા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખુલી જશે. સિવાય રેડિયો ગાર્ડન પર અને અમારી મોબાઈલ એપ્લિકેશન પર પણ આ બધા જ વિકલ્પો ઉપલબ્ધ છે. અમારા પ્રતિભાવ કાર્યક્રમ વિશે નવું શું જાણવા માંગો છો? એક નવા કલેવરમાં, નવા સ્વરૂપમાં ટૂંક સમયમાં આ સામુદાયિક રેડિયો સ્ટેશન આવી રહ્યો છે અને આ માટે તમારા અભિપ્રાય અગત્યના છે, તો મોકલી આપો. આ સિવાય તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં હોવ કે અન્ય મિત્રોને આપણા આ સામુદાયિક રેડિયોને પહોંચાડવા માંગતા હોવ, તો તમે અમારી આ રેડિયો પાલનપુર લખેલી અને શોધેલી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પર મોકલી આપો. સિવાય મેં કહ્યું એમ રેડિયો ગાર્ડન પર પણ મને અથવા અમારા બધા જ આરજીઝને તમે સાંભળી શકો છો. તો તમારા અભિપ્રાય મને મોકલી આપો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો. અલવિદા દોસ્તો, આવતા એપિસોડમાં આપણે ફરી મળીશું રેડિયો પાલનપુર પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વાહલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. પછીની વયે ધ્રુજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરગત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુજતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમ્યા જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારનું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ ક્રમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ હાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવું તે વેચી ખાધું. તમને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ.

પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને જ્ઞાતમાં બંધાયેલી ચા ફાસવવા, સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસાએ લોક નથી હાલતો, એટલે તારી ખેત જાણ્યા કેળે હું પૈસા માગતા રહેલો. લોક હુસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે. ત્યાં હું ચા જવાનો હતો. આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ચાથી ખબર. તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે. બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું રૂદ્યું તને જેમ કરીને દાખવું. મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકરડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું તું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર

दासीज नहीं, पीड़ा वेदना भरी एकाकीता रतिलाल ने आखे रस्ती देखाया करेली। आजे पत्र वाँचता पुनः ये बधा दृश्यों एमने घेरी उभा। एमने पत्र आगळ वाँचवा मांड्यो। जो के हवे छेल्ले खुलासा करवानो कशो अरथ नथी, पण जीवने लालच छूटती नथी। तू तो मारथी वधारे भणेलो छे ने शेरमां मोटो माणस गणाय छे। तने बे त्रण वातो कहीने हळवा फूल थई जवू छे। जाणू छू के जूनी वातो उखेड़वा हळवा थवाने बदले भार वधी जवानो छे। पण हवे आजे पेट छूटी वातो लखवा बैठो छू तो भले ने। तू होशियार हतो एटले तू घणू भणीने मोटो माणस थाय एवी मारी मनचा हती, पण मारी त्रेवड नहोती। समाजनो संपायेलो देवामां डूबेलो मैं तने जड़जड़ पीटीसी नु भणीने मास्तर थई जवानुं कहेलुं। एमाय तारी बुद्धिनो घर कुटुंब माटे उपयोग करवानी मारी गणतरी हती। ज्ञातमां डांडिया अने हांडिया बेउने तू पहोंची वळे एम हतो। ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં। મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત હસવાઈ રહે, બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું। તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો। તું પહેલી વાર નોકરીએ નીકળ્યો તાર તને ઠેઠો ઠેઠ મૂકવું આવવાનું મન હતું। ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ। તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી। આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી। માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે। તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું। મને ટેમે જે જોઈએ એ કદી નથી મળ્યું। વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા। મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે। ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ। હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા। સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી। એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા, કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો। મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંચાયો હશે એમ હું માનું છું। પણ હાસુ એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર। ફઈ તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે। આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ, પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે। બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે, 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ। રતિલાલ પાછા અટક્યા, વેળા ગરમાવે ચઢી ગઈ છે,
દેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં

આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે. રેવતી કહે છે, બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેર વિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા બે દસકેથી એમને ડોહા જ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી, ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. જ્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચી ને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેટ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેસીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી તારી સમજણમાં એ આવી જશે. આપણી તો નાતરિયા નાથ. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વણમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય

મારું શું થયું, મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જસને માથે જૂતિયાવાળી કેત હાચી ઠરી. અરે જસની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની બે ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી બે વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાં કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારો. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું તાણે. આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાહે ચાર રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉસરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું. પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં સપટી ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે વેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર ન જ સતું ને આ પણ બેને ઊભા રે ના બને. ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું. લોક તો બેવ બાજુની કરવત છે તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને
જ્ઞાતને એઠો હાથ

0: આવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત, ભલે કે એવું ના ધાર્યું હોય. મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા, ને ટીકા કરનારા એ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે
1: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ વાંચિકમ. બના સાહિત્ય ઉત્સવમાં રેડિયો પાલનપુર અને આંગિકમ દ્વારા રજૂ થયું વાંચિકમ, જેનું ટાઇટલ હતું પડી પટોળે ભાત. આ વાંચિકમમાં તમને વિવિધ આર્ટિસ્ટોના અવાજ સાંભળવા મળશે, જેઓ જોડાયેલા છે રેડિયો પાલનપુર તેમજ આંગિકમ સંસ્થા સાથે. તો ચાલો માણીએ આજનો આ એપિસોડ પડી પટોળે ભાત વાંચિકમ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત આ બનાસ સાહિત્ય ઉત્સવના વાચિકમ સત્ર ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ વાર્તાઓમાં આપ સૌનું રેડિયો પાલનપુર અને આંગિકમ ફાઉન્ડેશન વતી હું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભાગ્યેશ ઝા સર, મહામાત્ર શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાદવ અને તેમની સમગ્ર ટીમ અને સાથે આપણા સૌના સાહિત્ય પ્રેમી અને લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, તેમના પ્રત્યે આ નગરના સાહિત્યિક કલારસિક પ્રેમીઓ તરીકે અમે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. સતત સમયાંતરે અને મોસમ બદલાય ત્યારે મોસમને અનુરૂપ આ નગરને ધબકતું રાખવા માત્ર વિકાસની જ સરવાણી નહીં, પરંતુ મનને અને તન બંનેને સુવિધારૂપ થાય તેવા સરકારી કાર્યક્રમોને આ નગર સુધી ખેંચી લાવે છે. ઉત્તર ગુજરાત એટલે આનર્ત પ્રદેશ, બનાસ એટલે પરણાશા નદી અને એના કાંઠેની સંસ્કૃતિ અને એની વાર્તાઓનો સમૂહ. આ વાર્તાઓની અંદરથી જ્યારે પસંદગી કરવાનું આવ્યું ત્યારે અમે સૌ પ્રથમ અલગ અલગ એક અને બે એમ વાર્તાઓ પસંદ કરવાનો પ્રયાસ પણ કરી જોયો, પણ સમગ્ર ઉત્તર પ્રદેશના તમામે તમામ લોક સાહિત્યની કોઈ ઝાંખી પાડતું હોય, જ્યાં તમામ સંસ્કૃતિ, ત્યાંની રસમ રિવાજ, દુહા ફટાણા, લગ્ન ગીતો, અહીંનું લોકસંગીત અને એની સાથે સાથે સ્ત્રી અને એના અસ્તિત્વની ખુમારી, એ જો કોઈ વાર્તામાં આવતી હોય તો એ છે પડી પટોળે ભાત. નાટ્યશાસ્ત્રની અંદર કથા વસ્તુ તરીકે, કથા વાર્તા તરીકે જેને આલેખી શકાય અને જેમાં સમગ્ર વાતને આવરી લેવામાં આવી છે આ આનર્ત પ્રદેશની, જેનું નાટ્ય મંચન પણ ઘણી વખત થઈ ચૂક્યું છે, એવી આ કથા વાર્તાને લઈને અમે આવ્યા છીએ. તો આવો માણીએ પડી પટોળે ભાત.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આજે વાત કરવી છે મારે ગુજરાતની ડીંગી ધરાની. ભાઈ, ગુજરાતની ધરા એટલે ડીંગી ધરા. અહીં રણવીર શૂર બહુ પાક્યા, ઊંચા મલકના માનવી ને ઊંચા પરમાણુ આપ્યા. ત્રાસતી તપતી ધરાને ઠારવા અહીં ખડા થયા બહુ પાળિયા. કોઈ ખેડતા દરિયો દૂર સદૂર, તો કોઈ જોમન વનતા વાણિયા. પણ આજે તો વાર્તા કરવાની છે અને કહેવાની છે એક કોમળ દેહવાળી છોકરી જેણે પરંપરા

રૂઢિગત રિવાજો સામે રણશીંગુ ફૂક્યું હતું. બાત ભીડી હતી ખોટી સામાજિક માન્યતાઓ સામે. અરે, એ તો ના નમી, ના ઝૂકી, ના ડરી, ના પાછી હટી. શક્તિનું પ્રતીક સમી બની હતી એ નમણી નારી, જેનું નામ હતું કસુંબી રાણી. શાળવીની છોકરી હતી. આમ તો વાત છે પાટણ શહેરની, આનર્ત પ્રદેશનું મહાનગર. એ સમયની વાત છે જ્યારે પાટણ ગુજરાતનું પાટનગર હતું, વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર હતું. તે સમયે પાટણની જાહોજહાલી અલગ જ હતી, વિખ્યાત હતી. લખપતિઓ અને કરોડપતિઓ આ શહેરને શોભાવતા. ખમીરવંતા નવલોહિયા રાજપૂતો નાગી તલવાર સાથે આ શહેરનું રક્ષણ કરતા. અને પાટણની પદમણી નારીઓ સોના બેડલે સહસ્ત્રલિંગ તળાવમાં જળ ભરવા જતા.

0: થાકેલો વટેમાર્ગુ રાણીની વાવના પગથીએ પોરો ખાતા. પણ સૌથી વધારે નોખી વાત પાટણ માટે હતી એ અહીંના પટોળા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાટણનું પટોળું પહેરીને કોઈ છેલ છબીલી છોગાળી ઊભી બજારે નીકળે ને તો કંઈ કેટલાય જુવાનિયાઓના દિલ ચોરાઈ જતા, લૂંટાઈ જતા. પાટણનું પટોળું પહેરવા પૂરા આર્યાવર્તની કોડ ભરેલી નવયૌવનાઓ થનગનતી. પાટણનું પટોળું વહુવારુને આપવું એ આખા ખોરડાની ખાનદાની ગણાતી, આબરૂ ગણાતી, કેટલાય રૂઠેલા સંબંધોના રોસણાય દૂર કરતું, ને આખા જગમાંથી આવતા ભરથારોની પાસે એક જ માંગણી મૂકવામાં આવતી.

0: વળી પાટણનું પટોળું એ લગ્ન પ્રસંગની શાન ગણાતું, તો કન્યા પક્ષને રાજીના રેડ કરી નાખતું. આખાય પંથકમાં કોઈના આંગણે લગ્ન પ્રસંગ હોય અને જાનૈયા પધારે એટલે આંગણે એ માહોલ કંઈક આવો રહેતો.
1: અરે પૂંખવા આય અલી પૂંખવા.

காடி முக்கோரே ஆவிலாய் தீவாதரானே காடி முக்கோரே.

0: આટલા મોટા ઉપાડે આયા છો, તે હું લઈને આયા છો એ તો કહો પહેલા.
1: અરે જુઓ વેવાઈ, અમારે તો કોઈ કેવું નતું, પણ આ તમે મોઢામાં ઓગળા નોખી નોખીને બોલાવો છો ને, તે કહું દઉં તારે. બોલ બેટા, આપણે હું લઈને આયા છીએ તે
2: કહી દઉં બાપા.
1: હા હા કહી દે બેટા.
2: સાંભળો ત્યારે વેવાઈ, અમે પાટણ નું પટોળું લાયા છીએ. પટોળું?
0: પાટણ નું પટોળું? આવો આવો વેવાઈ, પધારો.
2: હા પાટણ નું પટોળું જોયું તું કોઈ દાડો બાપ ગોતર માં?
0: આવો હતો આ પાટણ ના પટોળા નો રૂઆબ. જાણે કોઈ પટોળું એ પટોળું નહીં, કોઈ રાજના મહારાણી ના હોય. અને હા હોય જ ને, કારણ કે પટોળા પહેરવા મહારાણીઓ ખાસ પટોળા બનાવડાવતી. પટોળાની જેમ જ પટોળા બનાવનાર સાળવીઓની પણ આબરૂ નાના પરગણાના સુબા કરતા જરાય ઓછી ન હતી. અને એમાંય વળી શામળ સાળવીના પટોળા પહેરવા રાણી પટરાણીઓ રૂસણા લેતી રૂસણા. એટલે જ તો અવારનવાર રાણીઓના રસાલા શામળ સાળવીના આંગણામાં પધારતા. અને એવી જ

0: દીકરો મિનળદેવીને પટોળા બતાવે છે.
1: મહારાણીબા, આ કુંજરની ભાતવાળું પટોળું જયપુરના મહારાણીબાએ બનાવડાવ્યું છે. આ સ્વસ્તિકની ભાતવાળું પટોળું ઇલ્વ દુર્ગના મહારાણીબાએ બનાવડાવ્યું છે.
2: હા હા, પણ મારે તો કોઈએ ના પહેર્યું હોય ને એવું પટોળું જોઈએ.
3: પણ મહારાણીબા, એવું પટોળું ગૂંથતા તો વાર લાગે.
2: તો અમારે ક્યાં ઉતાવળ છે? અમારે માગસર સુદ પૂનમને દિવસે જોઈએ.
3: માગસર સુદ પૂનમ? હા હા, થઈ જશે બા, થઈ જશે.
2: સૈનિક
0: સૈનિક પૈસાની પોટલી રાજમાતા તરફ ધરે છે અને રાજમાતા તેના ઉપર હાથ રાખે છે ને પછી સૈનિક એ પોટલી શામળને આપતા કહે છે,
4: સાંભળ સાણવી, માગસર સુદ પૂનમ એટલે માગસર સુદ પૂનમ, નહીતર.
3: હા હા ભાઈ, માગસર સુદ પૂનમ એટલે માગસર સુદ પૂનમ જ.
5: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: પાટણના રાજમાતા મીનળ દેવીનો રસાલો પરત ફરે છે અને તરત જ શામળના પત્ની અધિરાઈથી શામળના હાથમાંની પોટલી લેતા પૂછે છે,
1: અરે કેટલા હશે આમાં?
2: અરે ઘરમાં જઈને ગણી લેજો ને, રાજમાતાએ આપ્યા છે.
3: અરે બાપા જલ્દી ચાલો, આ પટોળું પૂરું કરીને રાજમાતાનું પટોળું ચડાવવાનું છે.
2: હા ભાઈ, હા ચાલ ચાલ.
0: શ્યામજી અને તેનો પુત્ર હીરજી શાળના ઓરડામાં પટોળાની ભાત પાડી રહ્યા હોય છે અને શ્યામજી પુત્ર હીરજીને ભાત વણવા માટેના સૂચનો કરી રહ્યો હોય છે.
2: હીરજી બેટા, સોનાના તાર બે આંગળ ઉપર ચડાવતો.
3: હા બાપા. પણ બાપા, એમ કરતા ફૂલની ભાત નહીં બદલાઈ જાય?
2: તે ભાતમાં બદલો લાવવો છે એટલે તો કહું છું. લે સહેજ ખેંચ, જોજે હો બેટા, દોરી વાજ ખેંચજે. હા
3: હા બાપા.
0: શાળના ઓરડાના બહારણે આવીને શામળ શાળવીની દીકરી કસુંબી શાળ ચલાવતા ભાઈને અને પિતાને જોઈ રહે છે અને શાળ ચલાવતી હોય તેવો અભિનય કરે છે અને શામળની નજર જેવી બહારણા તરફ જાય છે કે કસુંબી બોલતા બોલતા શાળના ઓરડામાં પ્રવેશ કરે છે.
4: બાપા જમવાનું ટાણું થયું, રોટલા લાવું?
2: અરે અરે કસુંબી, આટલે ચેક શાળ પાસે કેમ આવી? હે જા જા બહાર જા.
4: ના હું નથી જવાની, મેં શું બગાડ્યું છે તે હું શાળની બાજુમાંથી ખસી જાઉં કહેજો.
2: કસુંબી હમજ ને, જા બહાર. સાંભળતી જ નથી આ છોડી તો, બહાર જા કહું છું.
4: ના બાપા, તમે ભૈલાને શીખવો છો ને મને કેમ નથી શીખવતા?
2: રિવાજ છે એવો.
0: રિવાજ છે? હા, કસુંબી જ નહીં પાટણના પટોળા વણનાર પ્રત્યેક શાળવીના ઘર અને પરિવારમાં આ રિવાજ પાળવામાં આવતો હતો અને તે હતો પુત્રીને પટોળું બનાવતા નહીં શીખવવાનો રિવાજ. પણ કસુંબી એ તો અલગ જ હતી ને, એમને એમ થોડી માનવાની હતી.
4: અરે બળ્યો રિવાજ, એવું તો ચાલતું હશે?
2: હવે બહુ ચપર ચપર કર્યા વગરની બહાર જા કહું છું.
0: ને તે સમયે જ શામળના કટમી એવા રામબાઈનો પ્રવેશ થાય છે ઘરમાં અને તે તરત જ બોલી ઉઠે છે,
5: ઓહો શામળભાઈ, તમે તો કસુંબીને બહુ ફટવી છે હે, આ છોડીની જાત ને વળી શાળવાળા ઓરડામાં.
4: તે કાકી હું કેમ ના જાઉં આ શાળવાળા ઓરડામાં?
5: કસુંબી કુવાશીએ તો શાળના અપરશ પાળવાના હોય અપરશ, સમજી?
4: પણ હું કોઈ અપરશ બપરશ નથી પાળવાની.
5: બેટા જો કુવાશી શાળને અડે ને તેને સરસ્વતીના ટાઢા પાણીએ નાવું પડે.
4: ભલે કાકી, હું સરસ્વતીના ટાઢા બોળ પાણીએ નાઈશ ને સહસ્ત્રલિંગ તળાવના હજારે હજાર શિવલિંગ ઉપર પાણી ચડાવીશ, પણ મારે તો શાળ જોવી જ છે.
6: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ખીરજીની માં એટલે કે મોંઘી ત્યાં આવે છે અને કસુંબી પર ગુસ્સે થતા થપ્પડ મારવા હાથ ઉઠાવતા બોલે છે,
1: શું બોલી શું બોલી, શાળ જોવી છે તારે, લે જો અને હા કાન ખોલીને સાંભળી લે, આ શાળ વાળા ઓરડામાં ટાંટીઓ મૂકીશ ને તો ટાંટીઓ ભાગી નાખીશ ટાંટીઓ.
0: મોંઘી દીકરીને કસુંબીને ધક્કો મારી દે છે અને કસુંબી જોર જોરથી રડતી ઓરડાની બહાર જતી રહે છે. એ જોઈ શ્યામજીનો દયાભાવ સાથેનો સ્વર નીકળે છે,
2: અરે એમાં આટલી ધોલધપાટ કરવાની ને ટાંટીઓ ભાગી નાખવાનું કહેવાની ક્યાં જરૂર હતી હે?
1: અરે આ તમારી કસુંબીને બહુ લાડ કરી કરીને ફટવી છે ને, એમાં ને એમાં જ આ ફાટીને ધુમાડે ચડી છે. બાકી દેન છે કે આ બાજુ ફરકે, દીકરીના બાપ છો પણ હાવ ઢીલી ખીચડી જેવા. બાકી જોઈ આવો બાજુમાં ઓલા રામજીભાઈ ને ઘેર, એમની છોડી ટાંટીઓ મૂકે છે શાળવાળા ઓરડામાં.
2: કઈ નહીં હશે, હવે એકાદ વખત છોડી શાળને જોઈ લે કે અડે તો એમાં શું મોટા પહાડ તૂટી પડવાના છે. હે
1: હાય હાય, તમને તો રિવાજ નીતિ નિયમ બાપ દાદાની પરંપરા આ બધાને ઘોળીને પી જવાની વાત કરો છો, પણ એ સાંભળી લો તમે, રિવાજ એટલે રિવાજ, જીવની પરવા કર્યા વગર રિવાજ તો હાચવવા જ પડે.
0: અને જીવની પરવા વિના રિવાજ હાચવવાની આ ઘેલછાની સામે કસુંબીએ પકડી બાળહટ અને પાછળથી સ્ત્રીહટ. બાપ દાદાના રિવાજ મુજબ શાળવી કુટુંબના મોભી શામ

0: એટલે કસુંબીને પટોળું ન શીખવવાના નેમ લીધા તો પાકા મનની કસુંબીએ પટોળી શીખી લેવાનું પ્રણ મૂક્યું અને સમય વીતવા લાગ્યો. કાર્તક માસ આવે છે. ગામ કાત્યુકના મેળે સરસ્વતીના કાંઠે જવા હિલ્લોળે ચડે છે ત્યારે કસુંબીની બહેનપણી કસ્તુરી કસુંબીને સાગ પાડીને બોલાવે છે.
1: કસુંબી, અલી એ કસુંબી, હેડ નથી આવું તારે કાર્તિકને મેળે? ના, કેમલી ના પાડે છે? તને ખબર નહીં પડે. અરે કસુંબી, આ તારા ગાલ પર છે ને સોળ પડ્યા છે? એ તો પટોળાની ભાત છે કસ્તુરી. હે, પટોળાની ભાત? હા કસ્તુરી, મારા દાદા કહેતા હતા કે પટોળાની ભાત શાળવીના લોહીમાં હોય લોહીમાં. પાટણના શાળવીને આવડે ને એ બીજા કોઈને ના આવડે. ને હું એ પાટણની શાળવી તો ખરી જ ને. આ માને ખબર પડે તો ધોલ મારે અને એકાદ ટસ્યું લોહીનું ફૂટશે એ જ ને. પણ એ લોહીમાં પટોળાની ભાત તો હશે જ. તારી વાતમાં મને ખરેખર કાંઈ સમજણ નથી પડતી કસુંબી. એ બોલ કે આજે કાત્યુકની પૂનમ છે ને સિદ્ધપુર મેળે જવાનું છે. મારા બાપુ ગાડું જોડવાના છે તો તું આવવાની છે કે નહીં? મારા બા બાપુજી આવવાના છે? હિરજી કાક કહેતો તો એને જવું છે એટલે કદાચ બાપુએ આવશે જ ને. તો કસુંબી માંદી જ પડવાની.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને કસુંબી આંગણામાં જ ભોય પરની સાદડીમાં સૂઈ જાય છે, જાણે બીમાર થઈ ગઈ હોય ને એમ.
1: કસુંબી? અરે ઓ કસુંબી, અચાનક શું થયું તને?
0: ત્યાં તો કાત્યોકના મેળે જવા બહારથી વેલ જોડ્યાનો અવાજ સંભળાય છે.

0: આવ્યો છે.
1: એ કસ્તુરી, આખો સાડી વાળો જાય છે કાત્યોક માં, તારે આવવાનું છે કે નહીં? એ કસુંબી, શું કરે છે લી? હેડ, એ કસ્તુરી, તું હેડ હવે કાત્યોક ના મેળે.
2: એ આવી
3: કસુંબી, હેડ કાત્યોક ના મેળે જવાનું છે. હેડ કસુંબી, શું થયું, આવું નથી તારે?
4: અરે કસુંબી, ચાલ બેટા, કાત્યોક ના મેળે નથી આવું તારે? હેડ કહું છું. અરે આમ ઢીલી થઈને કેમ પડી છે બેટા?
2: માસી, એને સવારનું સારું નથી લાગતું. તમે જાઓ માં, મારે નથી આવવું.
4: સારું ત્યારે, હેડો બધા. અને હા, કાન ખોલીને સાંભળી લે, પેલા શાળવાળા ઓરડામાં ટાંટીઓ મૂકીશ ને તો ટાંટીઓ ભાગી નાખીશ. ટાંટીઓ
5: ટાંટીઓ ભાગી નાખીશ. ટાંટીઓ બધા ગામ લોકો મેળામાં જાય છે અને કસુંબી તરત ઉઠીને એ લોકોને જતા જોવા માટે ઝરૂખા ઉપર ચડી જાય છે. બધા જ જતા રહ્યા એની ખાતરી થતા તે નીચે ઉતરે છે. દોડતી શાળવાળા ઓરડે પહોંચી જાય છે. શાળવાળા ઓરડાના બહારના આગળ તો તાળું લટકતું હોય છે. તે દોડતી અંદર જાય છે ઘરમાં અને આમ તેમ ચાવીને ગોતે છે. ચાવી ક્યાં હશે એમ બબડતી દોડાદોડી કરી મૂકે છે અને ચાવી શોધીને તાળું ખોલે છે. ઓરડામાં પ્રવેશી શાળ આગળ ઊભી રહી જાય છે અને સ્વાગત બબડે છે.
2: આ શાળના તાણાવાણા તો મને સમજાતા નથી, પણ પટોળાની ભાત બરોબર સમજાય છે.
5: કસુંબી જેવી શાળને અડવા જાય છે ને તેને તેની માએ આપેલી સૂચનાનો અવાજ પડઘાય છે.
4: કાન ખોલીને સાંભળી લે કસુંબી, આ શાળવાળા ઓરડામાં ટાંટીઓ મૂકીશ ને તો ટાંટીઓ ભાગી નાખીશ. ટાંટીઓ
2: શાળ શીખવા માટે શાળને હાથ અડવાની ક્યાં જરૂર છે માં? આ મન ભરીને જોઈ લઉં ને એટલે આવડી જાય. જોજે, એક દિવસ એવું પટોળું બનાવીશ કે આખા મલકમાં સોંપો પડી જશે સોંપો.
6: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તાણો લઈ અને તૂણી લ્યો પડદા આપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણ ના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણ ના, મારા સપના સાજણ ના.
2: કોઈ હઠવાળી મન દ્રઢવાળી

0: ಲಮಣೆ ಬಳ ಸಿಕ್ಕುವ ಸಾನ ಕಿಲವ ನಾರಿ ತನ ರಂಗ ಕಸುಂಬಿ ಜಂಗ ಮುಬಾರಕ ತೂ ಜಗ ಆಖು ಜುಕವ ನಾರಿ ಜಿರ ತೂ ಜಗ ಆಖು ಜುಕವ ನಾರಿ
1: ಅಬಡಾ ನಹೀ ತೂಜ ಸಬಡಾ ನಾರಿ ಆ ಸಮಯ ತೋ ಪಾಣಿ ನಾ ರೇಲಾ ನೀ ಜೇಮ ಕೇವಾಯ ಭಾಯ್ ತಮೆ ವಹೆವಾ ದೋ ತೋ ರೇಲಾಯ ನೆ ಸಮಂದರ ಸುದಿ ಪಹುಂಚೆ ನೆ ಬಾಂಧಿ ದೋ ತೋ ಸಡಿ ನೆ ಸುಕಾಯ ಜಾಯ ಸುಕಾತಾ ಪಹೆಲಾ ಗಂಧಾಯ ಜಾಯ ની વાત ગૂંથવા દિવસ રાત શમણા જોતી આપણી કસુંબી જોકવા નહોતી જન્મી ને બંધાઈને નિયમોના જડ બંધનો પકડીને સડવા સુકાઈ જવા પણ નહોતી જન્મી. એણે તો જીવન રસને સમય રસમાં ભેળવી જાણ્યો. સમય વીતવા લાગ્યો. એક સમી સાંજે મોગી પોતાની દીકરી કસુંબીને રોટલા ઘડતા શીખવી રહી હતી.
2: બેટા, રોટલા ઘડતા શીખી લો. અરે, તારા સાસરિયા તેડાવે ને ક્યારે તારે જવાનું થાય.
3: બા, આ રોટલામાં જો ને કેવી ભાત પડે છે નહીં.
2: હે, રોટલામાં વળી શેની ભાત હોય?
3: આ જો, આ પટોળા જેવી ભાત તને નથી દેખાતી?
2: લ્યો, આ છોડી તો સાવ ગાંડી થઈ ગઈ છે. અલી, રોટલા શેકવામાં પટોળાની ભાત ક્યાંથી આવી? મને કહેજે.
3: માં, તને દેખાતી નથી આ ભાત? જો, આ આડા આંગળા એ તાણા ને ઉભા એ વાણા ને જો આમ તાવડીએ નાખીએ કે સાળ ખેંચાય ને આમ આમ જો ને આ દેવતા અડે ને કે તરત શેકાય ને ગુલાબી ભાત ઉપસે. લીલો રોટલો ને ગુલાબી ભાત, જો આ ફૂલઝાડા જો.
2: લ્યો, ફૂલઝાડની ભાત અહીં આંગળીથી પડે છે. શેક છાની માની શેક રોટલા કાચા રહેશે ને તો ખાનારને ચૂંક આવશે ચૂંક.
3: માં, મને મોરલાની ભાત બહુ ગમે. તને કઈ ભાત ગમે?
2: લે, આ તો સમજવા જ તૈયાર નથી. પટોળાની ભાત વાળી વાત મેલી ને છાની માની રોટલો શેક રોટલો.
3: તે શેકું જ છું ને

0: આજે તમે સાંભળ્યું વાચિકમ પડી પટોળી ભાત. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।